નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સ ની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

आज की शाम, आज का दिन, मेरे हर एक दोस्त के नाम। सो डियर फ्रेंड्स,

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું

હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ. એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હરે ઘર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતા અમૃતમ, ગીતાના અમૃત રસનું પાન કરતા આ કાર્યક્રમમાં એક પછી એક શ્લોકને સમજતા સમજતા આપણે ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 20મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. આપણે છેલ્લે છેલ્લે એમ જોયું હતું કે સ્થિર બુદ્ધિવાળો જે મનુષ્ય છે એ સારું જોઈને રાજી થતો નથી અને અપ્રિય જોઈને નારાજ થતો નથી. ન પ્રરુષ્યત પ્રિયમ પ્રાપ્ય, પ્રિય વસ્તુ એને ગમતી વસ્તુ મળે, પ્રિય એટલે ગમતી વસ્તુ, ગમતું મળે તો એમાં રાજી થાય અને ન ગમતું મળે તો એની અંદર દુખી થાય. ક્યારે ગમતું અને ન ગમતું એવો દ્વિધાભાવ એના મનમાં હોય, આ ગમતું ને આ ના ગમતું, આ પ્રિય અને આ અપ્રિય, આ સુખ અને આ દુઃખ, એ પ્રકારની

મનસ્થિતિમાંથી જે બહાર આવી ગયો છે, એવો માણસ જે છે એ અસમૂઢ છે. એના મનમાં કોઈ પ્રકારનો મોહ, એના મનમાં કોઈ પ્રકારની શંકા એ હવે રહી નથી. એ બ્રહ્મવિદ થયો છે, બ્રહ્મને જાણનાર એ બ્રહ્મવિદ થયો છે. હંમેશા જયારે વિદ આવે, જાણવું, એટલે એને આપણે ઇન્ફોર્મેશન સુધી મર્યાદિત ન રાખવું જોઈએ. એ આ પ્રકારની અનુભૂતિ સાથે જોડાયો છે તો એ બ્રહ્મમાં સ્થિર થઈ ગયો છે. બ્રહ્મની સ્થિતઃ આ આપણે છેલ્લે જોઈ રહ્યા હતા. જરા વધારે સારી રીતે કહે છે 21માં શ્લોકમાં.

સુખમાં ક્ષયમાં શ્નુતે, અહીંયા સુખ શબ્દ વાપર્યો છે, પણ હકીકતમાં એ સુખ નહીં, આનંદના માટે વપરાયેલો શબ્દ છે. બાહ્ય સ્પર્શેશુ અસક્તાત્મા, બાહ્ય વિષયો, બહારના વિષયો એટલે ઇન્દ્રિયોના વિષયો, બાહ્ય વિષયો બધા જે કંઈ આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ, સાંભળીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, ઊંઘીએ છીએ, જેટલા કંઈ બાહ્ય વિષયો છે એની સાથે અસંગ પ્રાપ્ત થઈ ગયું હોય, એની સાથે નો લેપ મટી ગયો હોય, એની સાથેનું આપણું કોઈ પણ પ્રકારનું વળગણ ન રહ્યું હોય, એવો માણસ એટલે યોગી. યોગીની વાત કરતી વખતે આ જ વાત કરી હતી, કર્મયોગી. બાહ્ય સ્પર્શેશુ અસક્તાત્મા, આ અનાસક્ત થઈ ગયેલો માણસ, અનાસક્ત કશાની અંદર એને આસક્તિ રહી નથી. બાહ્ય કાર્યો કરવા છતાં આજે બાહ્ય પદાર્થો છે, બાહ્ય વિષયો છે, ઇન્દ્રિયોના વિષયો છે, બાહ્ય સમગ્ર જગત જે છે એની સાથે અનાસક્ત ભાવે જોડાયેલો હોવાને કારણે આત્મની સુખમ વિંદતિ, પોતાની અંદર, આત્માની અંદર એ એક સુખને પ્રાપ્ત કરે છે. મેં હમણાં જ કહ્યું કે અહીંયા સુખના બદલે આનંદ શબ્દ પ્રયોજાવો જોઈએ. સુખ અને આનંદમાં ફેર છે. સુખ ક્ષણિક છે, આવે ને જાય, અનિત્ય છે. આજે જે વસ્તુ સુખ આપનાર છે તે વસ્તુ આવતીકાલ તે જ વસ્તુ દુઃખ આપનારી બની જાય, આવું બની શકે. અત્યારે સરસ લાગતું હોય એ જ આવતીકાલે દુઃખ આપનાર બને, એવું બને, અને અત્યારે જે આપણને દુઃખ લાગે છે તે આવતીકાલે સુખ આપનાર બને, એવું પણ બને. સુખ દુઃખ વગેરે અનિત્ય છે, અસ્થાયી છે, આવાગમનશીલ છે, દરેકને કોઈ ને કોઈ કારણ હોય છે, એવા છે. અને આનંદ છે એ નિત્ય છે, અંદરનો છે. સુખ ઇન્દ્રિયોની મર્યાદામાં છે, આનંદ આત્માના ઉપર આવીને ઉભો રહે છે. આત્માની યત સુખમ બિંદતી એવો શબ્દ અહીંયા વાપર્યો, એટલે આત્માની અંદર જે સુખ પ્રાપ્ત કરે છે એનો અર્થ છે કે એને જે આનંદ પ્રાપ્ત થાય છે. જ્યાં મોક્ષની વાત કરવાની આવે છે ને, ત્યાં વેદાંતીઓ પરમાનંદની પ્રાપ્તિ શબ્દનો પ્રયોગ કરે છે. પરમાનંદની પ્રાપ્તિ એટલે જ મોક્ષ. ઈશ્વર આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ શબ્દ આપણે વાપરીએ છીએ. સત, ચિત્ત અને આનંદ જેનો સ્વભાવ છે, આનંદ એનો સ્વભાવ છે, આનંદ સ્વરૂપ છે એ. એટલે જેણે નિરાસક્ત ભાવ કેળવી લીધો છે એ હંમેશા આનંદમાં રમમાણ હોય છે, એને આનંદ જ આનંદ, કારણ કે ઇન્દ્રિયોની મર્યાદાથી એ ઉપર ઉઠી ગયો છે. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે આત્માની, આત્મામાં, પોતાની અંદર. આ આત્મામાં જે સુખ પ્રાપ્ત કરે છે એ જ સુખ, એ જ પ્રકારનો સુખ, એ જ પ્રકારનો આનંદ. સબ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે, આજે બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરેલો માણસ છે, બ્રહ્મયોગ યુક્તાત્મા છે, પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગની અંદર એની સાથેની ભિન્નતા માંથી પર થઈ જઈને એના અભેદને

કામ્યો છે તો એ બ્રહ્મયુક્ત બ્રહ્મ સાથેના પોતાના ભેદને ભૂલી ગયો છે અને જોડાઈ ગયો છે. ભેદ રહ્યો જ નથી, વસ્તુતઃ અભેદ છે, પણ આપણે એને ભેદ માનતા હોઈએ. તો બ્રહ્મ સાથેના ભેદને ભૂલીને અભિન્નત્વનો અને એટલે જ યુક્તત્વનો યોગનો એને પણ આનંદ.

એની સાથેના પોતાના તાદાત્મ્યનો જે આનંદ છે તે આનંદ કર્મયોગી અને સાંખ્ય યોગી બંને પ્રાપ્ત કરે છે. એના માટે એક શબ્દ, એક વિશેષણ અહીંયા વપરાયું, સુખમ અક્ષયમ અશ્નુતે. અક્ષય સુખને ભોગવે છે, અશ્નુતે એટલે ખાય છે, આમ તો થાય, ભોગવે છે, પ્રાપ્ત કરે છે, મેળવે છે. ફરી સુખ નહીં પણ હું આનંદ શબ્દનો પ્રયોગ કરીશ, કારણ કે એના માટે શબ્દ વાપર્યો અક્ષય. એનામાં ઓછું વધતું થાય નહીં, એ આનંદ એટલે આનંદ. ઘણું સુખ મળ્યું, ઓછું સુખ મળ્યું તો એ આનંદ નથી, તો એ સુખ છે ને ઇન્દ્રિયો સુધી મર્યાદિત છે. સારો સ્વાદ હોય તો જીભને આનંદ થાય, ને સંગીત હોય તો કાનને આનંદ થાય, ઇન્દ્રિયો સુધી મર્યાદિત છે. કાનને ને કાનને મોકલે, કાન જો અંતકરણ સુધી મન સુધી મોકલે તો મનને આનંદ થાય, મન ઓર્ડર કરે કે હવે આ બાજુ જાઓ, પણ ત્યાં સુધી શ્રવણનો આનંદ, શ્રવણનું જે સુખ છે, સાંભળવાનું સુખ છે, સંગીત સાંભળવાનું સુખ છે, એ કાનને આધારિત છે, ઇન્દ્રિયને આધારિત છે, ઇન્દ્રિયથી પ્રાપ્ત થાય છે અને એટલે ઇન્દ્રિય સુધી મર્યાદિત છે, કારણ કે ઇન્દ્રિય પોતે મર્યાદિત છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ઇન્દ્રિય છે એમ કહેવાય. શરીર તો નાશવંત છે એટલે પેલું સુખ પણ નાશવંત છે. આત્મા નાશવંત નથી તો એને સુખનું શું કામ હતું? એને પરમાનંદની પ્રાપ્તિ જરૂરી છે. એને અને વસ્તુતઃ હકીકતમાં આ જે આત્મા છે એ તો આનંદ સ્વરૂપ જ છે. એટલે આનંદ ઘન પરમાત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા, એવા શબ્દો સંતોએ વાપર્યા છે. આનંદ ઘન છે, આનંદ સ્વરૂપ છે, આનંદ એનો સ્વભાવ છે. અને આ આનંદ જે સ્વભાવ છે એ પ્રાપ્ત કરે છે. ક્યારે? બે વાતો થઈ, જ્ઞાનના માર્ગથી અને નિરાશક્ત ભાવે કર્મ કરવાના ભાવથી. આ બંને રીતે એને અક્ષય આનંદ પ્રાપ્ત થાય છે. નિતાંત નિત્ય કાયમી આનંદની એ પ્રાપ્તિ કરે છે. તો બાહ્ય સ્પર્શે શ્વસક્તાત્મા વિંદત્યાત્મન યત સુખમ, જે એને આનંદ આમ મળે છે તે જ આનંદ બ્રહ્મજ્ઞાન થી પણ એને પ્રાપ્ત થાય છે. યે હિ સંસ્પર્શજાઃ ભોગાઃ, 22મા શ્લોકમાં કહે છે કે સુખ તો આપે છે પેલા ભોગ, જે ભોગ ભોગવે છે, જે ઇન્દ્રિયોના વિષય રૂપે આપણને ભોગ પ્રાપ્ત થાય છે. મરચાના ભજીયા બહુ ભાવે છે, ખાધા તો એ વખતે સુખ આપનાર બને, ભોગ વખતે, ભોગની ક્ષણે ખાતી વખતે આનંદ આપનાર બને. પણ ડાયાબિટીસ નો દર્દી હોય અને બહુ જ ભાવતા હોય લાડવાને ખાઈ જાય, એ વખતે સુખ મળ્યું પણ એ આનંદ આપનાર નથી, કારણ કે એનું પરિણામ તરત જ દુઃખમાં પરિણમે. યે હિ સંસ્પર્શજાઃ ભોગાઃ દુઃખ યોનયઃ એવ તે, તે તો દુઃખના ઉદ્ભવ સ્થાનો છે. દુઃખ ક્યાંથી જન્મે? તો કે ભોગમાંથી. ભોગ જે તે ક્ષણે સુખદ લાગતો હોય, સરસ લાગતો હોય, પણ પરિણામે જતા એ દુઃખદ બની જાય, દુઃખનું કારણ બને, દુઃખ યોની બને, દુઃખનું ઉદ્ભવ સ્થાન બને. એટલે જે આ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો, એમનો એકબીજાની સાથેનો સંયોગ, એના કારણે થતું થોડુંક સુખ, એ તો દુઃખનું કારણ બને છે. અને એટલા માટે આપણા બધા દર્શનો એ લગભગ એમ કહ્યું છે કે જગત દુઃખમય છે. ત્રિવિધ દુઃખ અત્યંત નિવૃત્તિ અત્યંત પુરુષાર્થ, સાંખ્યનો આપણે સૂત્રનો અભ્યાસ કરવાનું શરૂ કરીએ એટલે પહેલું જ આવે

કારણ શું છે? દુઃખનું કારણ પદાર્થ દુઃખનું કારણ નથી, એનો ઇન્દ્રિય સાથેનો જે સંયોગ થાય છે, એ સંયોગ થવાથી તમારા મનમાં જે ભાવ ઉત્પન્ન થાય છે એ અસ્થિર છે, અસ્થાયી છે, ક્ષણિક છે. એ અત્યારે તમને સુખદ લાગતો હોય, અત્યારે તમને ગમે એવો લાગતો હોય, પણ એ હકીકતમાં તો દુઃખનું જ મૂળ છે. દુઃખ યોનાયઃ, દુઃખનું મૂળ, દુઃખની યોની, દુઃખનું ઉદ્ભવ સ્થાન. દુઃખનું ઉદ્ભવ સ્થાન શું? તો કે ઇન્દ્રિય અને સંસ્પર્શ થી વિષયોની સાથેનું જે જોડાણ થયું અને એના કારણે તમને સુખની કદાચ અનુભૂતિ થઈ હોય તો તે પણ, પણ આ બધા જ સંસ્પર્શજાહા ભોગાહા, આ બધા જ ભોગ જે ઇન્દ્રિયો દ્વારા આપણે ભોગવતા હોઈએ, એવી અનુભૂતિ થતી હોય તો તે આપણને ભોગ, તો એ જે ભોગવવાની, જે મેળવવાની, જે પામવાની ઈચ્છા થાય છે તે બધા ભોગ, તો એ ભોગ એ દુઃખનું કારણ બને છે. દુઃખ યોનાયઃ, દુઃખનું ઉદ્ભવ સ્થાન છે. અને દુઃખનું ઉદ્ભવ સ્થાન છે માટે શું થાય છે? આદ્યંતવંતઃ, એને આદિ પણ છે અને એને અંત પણ છે. ઘડીકમાં એક આપણને સુખદ લાગે અને ઘડીકમાં એ આપણને દુઃખદ લાગે. ક્ષણની અંદર જ સુખદ જે હોય તે દુઃખદ બની જાય, એવું બને, એવું બને. આપણને એક વસ્તુ બહુ જ ગમે છે, આપણે લેવા માટે ઉભા રહી ગયા અને આપણે એ લેવા ઉભા રહી ગયા એ વખતે આપણી પાસે જોઈને એકદમ સુખ થયું, વાહ મસ્ત પેન લેવા ગયા છે અને આવી સરસ પેન, ચાલો આપી દો મને, અને પૈસા ઓછા પડ્યા. જે પેન સુખનું કારણ હતી એ જ પેન દુઃખનું કારણ બની ગયું. તો સુખ એ, દુઃખ એ, આ જે ભોગ છે એ ભોગના બધા જ પદાર્થો કે ભોગના બધા જ ભાવો એ આદ્યંતવંતઃ, એને આદિ પણ છે અને એને અંત પણ છે, એને આરંભ પણ છે અને એનો નાશ પણ છે. શેનો? પેલા ભોગનો, ભોગને કારણે ઉત્પન્ન થનારા ભાવનો. કારણ કે વ્યક્તિને એની અંદર સમતા આવી નથી, એ હજુ પ્રિય અને અપ્રિયમાં રાચે છે, ગમા અને અણગમામાં રાચે છે. માટે આ ભોગ આદ્યંતવંત છે. તો હે નતે સુરમતે બુધઃ કૌંતેય, જે જ્ઞાની માણસ છે, બુધ માણસ છે, ડાયો માણસ છે, જેનામાં સારા નરસાનો વિવેક આવી ગયો છે, સાચા ખોટાનો વિવેક આવી ગયો છે, સત અને અસત વચ્ચેનો વિવેક જેનામાં આવી ગયો છે એને બુધ કહેવાય. તો આજે બુધ છે એ બુધ માણસ એ આ ભોગોની અંદર પોતાના ચિત્તને રમવા દેતો નથી. બધું કરતો હોવા છતાં એની સાથે છે ખરો, પણ એની અંદર પોતાના ચિત્તને રમવા, રમમાણ થવા, એને આધીન થવા દેતો નથી. શક્નોતિ હૈવ યઃ સોઢુમ પ્રાપ્ત પ્રાક શરીર વિમોક્ષણાત્ કામ ક્રોધોદ્ભવમ વેગમ સયુક્તઃ સસુખી નરઃ. આનંદનો ઉપભોગ કરનારો માણસ, સાચો આનંદી માણસ, આનંદની સાથે જેણે પોતાની જાતને તાદાત્મ્ય સાધી લીધું છે, એ માણસ ખરો યોગી છે, એ સુખી છે. સુખી એમ શબ્દ વાપર્યો છે અહીંયા, અગેઇન સુખને આપણે આનંદના અર્થમાં લઈશું. મેં કહ્યું એમ, આનંદ એ તો મોક્ષનું જ સ્વરૂપ છે, આનંદ એ ઈશ્વરનું જ સ્વરૂપ છે. અને આપણે એમ કહીએ કે મૃત્યુ પામ્યા પછી માણસ મોક્ષ પામશે, શરીરનો નાશ થયો એટલે મોક્ષ પામશે. શરીરનો નાશ થયો તે પહેલા પણ, એટલે જીવતા જીવતા પોતાની જે ફરજ પોતાને આપવામાં આવી છે તે ફરજ નિભાવતા નિભાવતા, એક માણસ જો કોઈ નાટકની અંદર પાત્ર કરતો હોય તો એ પાત્ર કરતી વખતે, ધારો કે કોઈ રામલો છે, રામનું પાત્ર કરે છે, તો રામલો જે વખતે રામનું પાત્ર કરે છે એ વખતે પણ એ છે તો રામલો જ. એ પાત્ર કરનારને જે કામ કરવાનું આવ્યું તે કામ કરતો હોવા છતાં એને ખબર છે કે હું રામલો છું. આ કરતા કરતા તો કહે છે કે મનુષ્ય શરીર હોય અને એટલે મૃત્યુ પામ્યા પહેલા પણ જીવતા છતાં, જીવન મુક્ત શબ્દ વિદ્વાનોએ વાપર્યો છે, એ પરિસ્થિતિમાં જો આ જે કામ અને ક્રોધ ને એનાથી ઉદ્ભવતા જે વેગો છે એ વેગો એને

એવમ દુઃખમયમ જગત શંકરાચાર્ય, આ બધા એમ કે છે કે આ જે જગત છે એ દુઃખમય છે. અહિયાં શું લખ્યું? દુઃખ યોનાયઃ, દુઃખના કારણો છે.

ને કામ પણ નથી ને ક્રોધ પણ નથી, લોભ પણ નથી ને મોહ પણ નથી. જીવે છે, વ્યવહાર કરે છે, બધાની સાથે છે, બધાના જેવો દેખાય છે, પણ આ બધા જે ભાવ છે પદાર્થોની સાથેના સંયોગને કારણે, ઇન્દ્રિયોને ભોગવવાને કારણે, મન ઉપર થતા એની અસરોને કારણે ક્રોધ આવે, એના માટે કામ જાગે, આ બધા જાગનારા ભાવો, એના માટે શબ્દ વાપર્યો વેગ. એને જે માણસે સહન કરતો થઈ ગયો, એટલે સહન કરતો થઈ ગયો એટલે એના પાસે આવે જ નહીં, હોય જ નહીં અંદર. તે માણસ આને જે સહન કરી લે છે તે માણસ યોગી છે. સંસારમાં રહીને, જગતમાં રહીને, ગૃહસ્થ હોય તો ગૃહસ્થના ધર્મોનું પાલન કરીને પણ તે માણસ યોગી જ છે. આ વાત સમજવાની છે. અને જે યોગી છે એ સુખી છે. સુખી છે એટલે આનંદ, એ હંમેશા આનંદમાં છે. એનો આનંદ ઓછો વધતો થાય જ નહીં, એને સુખ દુઃખ પ્રાપ્ત થાય જ નહીં, એ હંમેશા સુખી, પરમેનન્ટલી સુખી, કાયમી સુખી, એટલે કાયમ આનંદમાં જ એ હોય છે. આ પ્રકારનો ભાવ એની અંદર ઉત્પન્ન થવો એ જરૂરી છે. તો આપણે 23મા શ્લોકની અંદર આ જોયું કે ખરેખર જે માણસ આ ઇન્દ્રિયોના સંસ્પર્શને કારણે, ઇન્દ્રિય અને વિષયોના સંબંધને કારણે ઉભા થનારા જે ભાવો છે એ ભાવોથી મુક્ત થઈ શક્યો, એ જ વાત નિરાસક્ત કહેતી વખતે કહી હતી. તો યોન્ત સુખોંતરારામ તથાંતર જ્યોતિરેવયઃ સ યોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મ ભૂતો અધિગચ્છતિ. પેલો કર્મયોગી હતો કે જે પોતાના બધા કર્મો કરતી વખતે એની સાથે નિર્લેપ થઈને કર્મ કર્યા કરે છે. તો સાંખ્યયોગી માણસ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એટલા માટે અંતઃસુખઃ, સુખને આનંદને એ બહાર શોધતો નથી. આપણે સામાન્ય ભાષામાં પણ એમ કહીએ છીએ, સુખ કે દુઃખ કે આનંદ કે શોક એ પદાર્થમાં નથી, આપણામાં છે. કારણ કે પદાર્થમાં જો હોત તો એક પદાર્થ સુખ આપનારો બધાને સુખ આપતો હોત, પણ એવું નથી બનતું. જે મને સુખ આપે છે તે તમને દુઃખ પણ આપે. મારી પાસે કોઈ વસ્તુ આવી તો મને સુખ છે, પણ એ આવી એના કારણે મારા પડોશીને ઈર્ષ્યા છે તો એને દુઃખ આવ્યું. સુખ અને દુઃખ, સારું અને નરસું વિષયમાં નથી, આપણી અંદર છે. સુખ શું જુઓ તો અંદર જુઓ. મેં જે વાત પહેલા કહી છે એ વાત અત્યારે યાદ રાખવાની છે. જ્યારે અહીંયા સુખ શબ્દનો પ્રયોગ થાય ત્યારે આપણે એને નિત્ય આનંદ, નિરપેક્ષ આનંદ, કશાની અપેક્ષા રાખ્યા સિવાય ઉત્પન્ન થતો અંદરનો આનંદ, એવો અર્થ આપણે અહીંયા પણ એ જ રીતે ગ્રહણ કરતા રહેવાનો છે. અંતઃસુખઃ, જે પોતાની અંદર સુખ અનુભવે છે, આનંદ અનુભવે છે. અંતરારામઃ, પોતાના આત્માની અંદર જ એ રમમાણ છે. એનું રમણ ક્યાં થાય છે? આત્માની અંદર. બીજું તત્વ જ એના માટે નથી, કારણ કે એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, અને જ્ઞાન પ્રાપ્ત થયું છે માટે સમગ્ર જગત સાથેનું તાદાત્મ્ય એને સિદ્ધ કરી લીધું છે, અને એટલા માટે એનો આનંદ છે એ એની અંદર જ છે. એ રમે છે તો એની અંદર જ રમે છે. તથાંતર જ્યોતિરેવ ચ, અને જ્ઞાનનો જ્યોતિ એની અંદર પ્રકાશમાન છે. જ્ઞાનની જ્યોતિ જે આગળથી આપણે ચર્ચા કરતા આવ્યા છીએ સાંખ્ય યોગની, ત્યાં આ સાંખ્ય યોગી માટે જ કહેવાયેલું છે કે અંતર જ્યોતિ, જ્યોતિ પ્રકાશ.

પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ એની અંદર છે, અને એ પ્રકાશ એ જ્ઞાનનો પ્રકાશ છે, એટલે એની અંદર એને બધું જે છે જેવું છે તે સમજાય છે ને તે દેખાય છે. સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતઃ અધિગચ્છતિ, એ પોતે બ્રહ્મભૂત થઈ ગયો છે, પરબ્રહ્મ સાથે એણે પોતાનું ઐક્ય સાધી લીધું છે, એની ભેદ બુદ્ધિ નાશ પામી છે, એટલા માટે થઈને એ બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ, એ નિર્વાણ પામે છે, એ બ્રહ્મને પામે છે, બ્રહ્મની અંદર સમાઈ જાય છે, એને કશું કરવાનું રહેતું નથી. પર બ્રહ્મની પ્રાપ્તિ અને પોતે જે છે તે રહેવું, આ બંને પેલા જ્ઞાન માર્ગે આગળ વધ્યો છે એના માટે સહજ છે, બંનેના માટે આ એક રીતે એક જ પરિણામ આવે છે. આ વાત આપણને કયા કરે છે.

સહેલાઈથી સમજી શકાય એવી વાત છે. ઋષયઃ ક્ષીણ કલ્મષાઃ, જેમના કલ્મશ, જેમના પાપ જ્ઞાનને કારણે અને નિર્લેપ ભાવને કારણે ધીમે ધીમે ધીમે થઈને ક્ષીણ થઈ ગયા છે, નાશ પામવા તરફ છે, એવા ક્ષીણ કલ્મશ લોકો, જેમના પાપ નાશ પામ્યા છે, એવા, એના માટે કયો શબ્દ વાપર્યો? ઋષયઃ. એ ઋષિતુલ્ય છે, ઋષિ જ છે, અને ઋષિ છે એટલે બ્રહ્મવેત્તા છે, જ્ઞાની છે. એના પાપ નાશ પામ્યા છે. છિન્નદ્વૈધાઃ, એની અંદરના જે દ્વિધા ભાવ છે પોતાની અંદર, આમ કરવું કે આમ કરવું, એવો જે દ્વિધા ભાવ છે, એ દ્વિધા ભાવ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. બે છે જ નહીં, એક જ છે. હવે દ્વિધા ભાવ જેનો, છિન્નદ્વૈધાઃ, અને યતાત્માનઃ, એણે પોતાના જાતને જીતી લીધી છે, મનને, ઇન્દ્રિયોને, અંતઃકરણોને જીતી લીધા છે, એના વશમાં છે એવો એ યતાત્મા. પછી શું થાય છે? સર્વભૂત હિતે રતઃ, બધા પ્રાણી માત્રના હિતની અંદર પોતે જોડાઈ ગયેલો હોય છે. પ્રાણી આ મારું ને આ તારું એવો ભેદ તો જતો રહ્યો છે, સમગ્ર છે તે એક છે એવો ભાવ પણ આવ્યો છે. એટલે જ્યારે જ્યારે તે જે કંઈ કરશે એ પ્રાણી માત્રના હિતને માટે કરશે એવું બને છે.

विदित आत्मा जेने पोताना आत्माने जाणी चुक्यो जाणी लीधो छे, जेने आत्म साक्षात्कार थई गयो छे, जेने ब्रह्म साक्षात्कार थई गयो छे। पेला ईश्वर एम कहीने आपने जो एम कहता होइए के सशंक चक्रम सकिरीट कुंडलम के भगवान शंकर नु आपने चित्र मगज में आवे तो ए प्रकार नो त्रण नेत्रों वालो ए प्रकारना कोई चित्रनी वात नथी, अन्य चित्रनी वात नथी, पोतानी अंदरनी वात छे। पोताना आत्माने जेने साक्षात्कार करी लीधो छे, एने ब्रह्म साक्षात्कार करी लीधो छे, एने परम चैतन्यनो साक्षात्कार करी लीधो छे, एने परम तत्वनो साक्षात्कार करी लीधो छे। એટલા માટે થઈને એ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે। બ્રહ્મ નિર્વાણમ, બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરે છે। અભી તો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ, આ પ્રમાણે સાંખ્ય જ્ઞાનના માર્ગે કર્મના માર્ગે સમસ્ત બ્રહ્માંડ સાથેના અભેદને પામીને પરમાનંદ તરફને

0: गति थाय। एज माणस नु उपादेय होवू जोईए, एज एने प्राप्त करवानु होवू जोईए, एवू अहिया आपणे जोयुं छे। अत्यार सुधी आपणे 26મા 5મા અધ્યાયના 26મા શ્લોક સુધી ચાલ્યા છીએ। હવે પછી આપણે આગળ આ જ વિષયને હજુ વધારે સારી રીતે સમજવાનો છે। હવે પછીની શૃંખલામાં આપણે એ જોઈશું।
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન। આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં। આવી જ રીતે મળતા રહીશું। તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર।

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સુરી.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: आप सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर. हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें. सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें.
2: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभरता रहो रेडियो पालनपुर 90.4 FM.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી. આપણી અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની. અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ના હીરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું એ સોંગ વાગે છે કે નહીં. ચલો જોઈએ. તો ચાલો સાંભળીએ 70s ના હીરાનો આ ફેમસ

તમે મિત્રો મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ.

मुझको हुई न खबर, चोरी चोरी छुप छुप कर है।

સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ કરેલું આ સોંગ.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: નમસ્કાર મિત્રો, જીગરવાણીના આજના બ્રોડકાસ્ટમાં તમે સાંભળશો અંદરના અરીસામાં જીવનનું અદ્રશ્ય સત્ય, મતલબ કે ગઝલ અને ગઝલો સાથેનો એક ઊંડો સંવાદ જે તમારા દિલને સ્પર્શી જશે. તો ચાલો શરૂ કરીએ. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, જીવનમાં આપણે બધા કંઈક શોધતા હોઈએ છીએ. કોઈ સુખ શોધે છે, કોઈ શાંતિ, અને કોઈ ફક્ત પોતાને જ. પણ એક સવાલ છે, શું આપણે ક્યારેય રોકાઈને વિચાર્યું છે કે આજ હું તમારી સાથે એક નાની ગઝલ શેર કરું છું જે કદાચ તમને તમારી અંદર લઈ જશે. માણસ પોતાને જ શોધતો રહે છે, બહાર નહીં ફક્ત અંદર જ બધું મળે છે. જ્યારે શાંત થાય મનની હલચલ, ત્યારે જ સાચું જીવન સમજાય, નહીંતર બધું ફક્ત ભ્રમ જ લાગે છે. મિત્રો, આ ગઝલ માત્ર સાંભળવા માટે નથી, આ અનુભવવા માટે છે. આપણે આખી જિંદગી બહાર દોડતા રહીએ છીએ, પૈસા માટે, નામ માટે, લોકો માટે, પણ ક્યારે પોતાને માટે રોકાઈએ છીએ? ક્યારે એકલો બેસીને પોતાની સાથે વાત કરી છે? સાચી વાત તો એ છે કે જેટલું આપણે બહાર શોધીએ છીએ એટલું બધું તો પહેલાંથી જ આપણામાં છે. શાંતિ, ખુશી, સંતોષ બધું અંદર જ છે, ફક્ત આપણે તેને સાંભળતા નથી. જ્યારે મન શાંત થાય છે ત્યારે જીવનના જવાબ મળવા લાગે છે, અને જ્યારે મનમાં હલચલ હોય ત્યારે બધું હોવા છતાં ખાલીપો લાગે છે. જીવનને સમજવું મુશ્કેલ નથી, પણ આપણે એને મુશ્કેલ બનાવી દીધું છે. તો આજે એક નિર્ણય લો, થોડો સમય પોતાના માટે કાઢો, થોડું શાંત બેસો અને પોતાને સાંભળો. જીવન એક રસ્તો છે, કોઈ અંત નથી. ચાલતા રહો, બસ એ જ શાંતિ છે. સુખ દુઃખ તો આપણે જાય અને આવતા રહે છે, કોઈ પણ ક્ષણ કાયમી નથી રહેતી. સમજણ જ જીવનની સૌથી મોટી શક્તિ છે. કદાચ તમે જે શોધી રહ્યા છો એ તમારામાં જ છુપાયેલું છે. ફરી મળીએ એક નવી ગઝલ સાથે, એક નવા સંવાદ સાથે.

જીવનની નિશબ્દ વાતો. મિત્રો, સમય એક એવું સત્ય છે જેને આપણે જોઈ શકતા નથી, પણ એ દરેક ક્ષણે આપણને બોલતું રહે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે જીવનમાં જે કંઈ બન્યું એમાંથી કેટલું આપણે શીખ્યા છીએ? ચાલો આજે એક ગઝલ દ્વારા સમય અને જીવનને સમજવાનો પ્રયાસ કરીએ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સમય શીખવે છે કે બધું શબ્દો વગર ઘણા જવાબ મળે છે, પ્રશ્નો વગર. જે ગુમાવ્યું એ જ સાચું પાઠ બની ગયું, જે મળ્યું એ તો ફક્ત પસાર થઈ ગયું. જીવન જીવવાય છે સમજથી, દમથી નહીં. મિત્રો, આ ગઝલ માત્ર શબ્દો નથી, આ આપણા જીવનનો અનુભવ છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે અમને કોઈ શીખવે, કોઈ માર્ગ બતાવે, પણ સાચી વાત એ છે કે સમય જ સૌથી મોટો ગુરુ છે. જ્યારે આપણે કંઈ ગુમાવીએ છીએ ત્યારે દુઃખ તો થાય જ છે, પણ એ દુઃખ આપણને કંઈક શીખવી જાય છે, અને જે મળી જાય છે એનો આનંદ તો થોડો સમય રહે છે, પણ એમાંથી આપણે શીખતા નથી. જીવનના સાચી વૃદ્ધિ ત્યારે થાય છે જ્યારે આપણે દરેક અનુભવમાંથી શીખીએ છીએ. દરેક હાર, દરેક ભૂલ, દરેક પીડા, આ બધું જ આપણને મજબૂત બનાવે છે. તો મિત્રો, આજેથી જ એક નાનો બદલાવ લાવો. જે બન્યું છે એને સ્વીકારો, એમાંથી શીખો અને આગળ વધો. કારણ કે જીવન દમથી નહીં પણ સમજથી જીવાય છે. ફરી મળીશું આવી જ એક નવી વિચાર સાથે. ત્યાં સુધી સમયને સમજતા રહો અને જીવનને અનુભવ.

શબ્દોથી પરે જીવન. મિત્રો, આપણે બધા જીવનમાં કંઈક શોધતા રહીએ છીએ, સફળતા, સુખ, શાંતિ. પણ એક સવાલ છે, શું આપણે સાચી જગ્યાએ શોધી રહ્યા છીએ? હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજે હું તમારી સાથે એક એવી ગઝલ શેર કરું છું જે આપણને પોતાની અંદર જોવા મજબૂર કરી દે. માણસ પોતાને જ શોધતો રહે છે, જીવન દમથી નહીં પણ સમજથી જીવાય છે. બહાર નહીં, અંદર જ બધું મળે છે. જ્યારે શાંત થાય મનની હલચલ, ત્યારે જ સાચું જીવન સમજાય છે, નહીંતર બધું ફક્ત ભ્રમ જ લાગે. મિત્રો, આ ગઝલ એક સત્ય છે જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ. આપણે બહારની

દુનિયામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે પોતાની અંદર દુનિયા ભૂલી જઈએ છીએ. ખુશી બહાર શોધીએ છીએ, લોકોમાં, વસ્તુઓમાં, સફળતામાં. પણ જ્યારે એ બધું મળ્યા પછી પણ અંદર ખાલીપો લાગે ત્યારે સમજાય છે કે કંઈક ખૂટે છે. એ ખૂટતું નથી બહાર, એ ખૂટે છે અંદર. જ્યારે આપણે પોતાને સમજતા નથી, પોતાની સાથે સમય નથી પસાર કરતા, ત્યારે જીવન અધૂરું લાગે છે. મિત્રો, મનને શાંત કરવું સરળ નથી, પણ એક જ રસ્તો છે. જ્યારે તમે થોડો સમય એકલા બેસો, ફોન વગર, દુનિયા વગર, અને ફક્ત પોતાની સાથે રહો, ત્યારે જ તમને તમારા જવાબ મળશે. કારણ કે સાચું સુખ, સાચી શાંતિ અને સાચું જીવન બધું અંદર જ છે. ફરી મળીશું આવી જ એક ઊંડી વિચાર સાથે.

મિત્રો, જીવનમાં સૌથી વધુ દુઃખ કઈ વસ્તુ આપે છે? કિસ્મત, લોકો કે પરિસ્થિતિ? શાયદ નહીં. ઘણો વખત આપણા પોતાના અપેક્ષાઓ જ આપણને સૌથી વધુ દુઃખ આપે છે. આજ હું તમારી સાથે એક નાની ગઝલ શેર કરું છું, જે જીવનનો એક ખૂબ મોટો સત્ય બતાવે છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. અપેક્ષાઓ જ દુઃખનું મૂળ છે. છોડો તો જીવન ફૂલ જેવું છે. જેટલું પકડી રાખશો તેટલું દુઃખ મળશે, જેટલું છોડશો તેટલું શાંતિ મળશે. આ જ જીવનનો સૌથી મોટો નિયમ છે. મિત્રો, આ ગઝલ માત્ર શબ્દો નથી, આ આપણા રોજિંદા જીવનનો અનુભવ છે. અમે દરેક પાસેથી કંઈક અપેક્ષા રાખીએ છીએ, લોકોથી, સંબંધોથી અને ક્યારેક તો પોતાના જ જીવનથી. અમે ઈચ્છીએ છીએ કે બધું આપણા પ્રમાણે થાય, લોકો આપણને સમજશે, ક્યારે આપણને દુઃખ નહીં આપે. પણ જ્યારે એવું થતું નથી ત્યારે દુઃખ થાય છે. સાચી વાત એ છે કે અપેક્ષા જેટલી વધારે તેટલું દુઃખ વધારે. અને જ્યારે આપણે અપેક્ષા છોડતા શીખી જઈએ છીએ ત્યારે જીવન હળવું લાગે છે. મિત્રો, છોડવું એટલે હારવું નહીં, છોડવું એટલે સ્વીકારવું. જે છે તેને સ્વીકારવું, જે નથી તેને છોડવું. કારણ કે જેટલું આપણે પકડી રાખીએ છીએ એટલું જ આપણે બાંધી જઈએ છીએ. અને જ્યારે આપણે છોડીએ છીએ ત્યારે જ આપણે સાચા અર્થમાં મુક્ત બનીએ છીએ. તો આજે જ એક નિર્ણય લો, અપેક્ષાઓ ઓછી કરો અને સ્વીકાર વધારે. તમે જોશો જીવન કેટલું સરળ અને સુંદર બની જશે. ફરી મળીશું એક નવા વિચાર સાથે.

મિત્રો, સમય એક એવી વસ્તુ છે જે ક્યારેય અટકતી નથી, અને આપણે એક એવી જાત છે જે ઘણીવાર એ વાતને સમજતી નથી. આપણે હંમેશા વિચારીએ છીએ કે હજુ તો ઘણો સમય છે, પછી કરી લેવું, એક દિવસ જરૂર કરીશું. પણ શું ખરેખર એ એક દિવસ ક્યારે આવે છે? હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ચાલો એક નાની ગઝલ દ્વારા આ સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ. સમય ક્યારેય અટકતો નથી અને માણસ એ સમજતો નથી. જે છે એમાં ખુશ રહેવું શીખો, કારણ કે જે નથી તે ક્યારેય નથી આવતું. આ જ જીવનનો સાચો અર્થ છે. મિત્રો, આ ગઝલ માત્ર શબ્દો નથી, આ એક ચેતવણી છે. આપણે ઘણીવાર જે નથી તેની પાછળ દોડતા રહીએ છીએ. વધુ પૈસા, વધુ સફળતા, વધુ કંઈક, પણ આ દોડમાં આપણે જે છે એને જ ગુમાવી દઈએ છીએ. સાચી વાત તો એ છે કે સમય ક્યારેય રાહ નથી જોતો. તમે ખુશ થવા માટે પરફેક્ટ મુમેન્ટની રાહ જોશો તો ક્યારેય એ નહીં આવે. ખુશી કોઈ ભવિષ્યમાં નથી, ખુશી આ ક્ષણમાં છે. જે છે એમાં ખુશ રહેવું એ જ સૌથી મોટો કૌશલ્ય છે. મિત્રો, જીવનમાં બધું મળવું શક્ય નથી, પણ જે મળ્યું છે એને સાચવવું શક્ય છે. કારણ કે જે નથી તેની ઈચ્છા ક્યારેય પૂરી થતી નથી, પણ જે છે એમાં સંતોષ મળી શકે છે. તો આજે જ એક નિર્ણય લો, પછી નહીં, હવે જીવો. જે છે એને એપ્રિશિએટ કરો અને દરેક ક્ષણને પૂરેપૂરી રીતે જીવો. ફરી મળીશું આવી જ એક નવી સાચી વાત સાથે.

મિત્રો, જીવનમાં આપણે બધું મેળવવા દોડીએ છીએ. એક મંઝિલ પછી બીજી મંઝિલ, એક સપનું પછી બીજું સપનું. પણ ક્યારે વિચાર્યું છે કે આ દોડનો અંત ક્યાં છે? શું સાચી ખુશી મંઝિલમાં છે કે સફરમાં? હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ચાલો એક નાની ગઝલ દ્વારા આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. સફર જ મહત્વની છે, મંઝિલ નહીં, કારણ કે અંતે બધું ખાલી છે. જે જીવ્યું એ જ સાચું છે, બાકી બધું તો કલ્પના છે. જીવનનો અર્થ અનુભવમાં છે. મિત્રો, આ ગઝલ એક ખૂબ મોટો સત્ય બતાવે છે. આપણે આખી જિંદગી મંઝિલ પાછળ દોડીએ છીએ. એક દિવસ હું ખુશ થઈશ, એક દિવસ બધું પરફેક્ટ થઈ જશે, પણ એ એક દિવસ ઘણીવાર ક્યારે આવતો નથી. અને આ દોડમાં આપણે આજનો દિવસ જીવી શકતા નથી. સાચી વાત તો એ છે કે જીવન મંઝિલમાં નથી, જીવન તો દરેક નાની ક્ષણમાં છે. એક સ્મિતમાં, એક વાતમાં, એક યાદમાં. જ્યારે આપણે ફક્ત અંત વિશે વિચારીએ છીએ ત્યારે સફરનો આનંદ ચૂકી જઈએ છીએ. અને અંતે જ્યારે બધું પૂરું થાય છે ત્યારે આ સમજાય છે કે જે જીવ્યું એ જ સાચું હતું. મિત્રો, અનુભવ જ જીવનનો સાચો ખજાનો છે. પૈસા, નામ, સફળતા આ બધું એક દિવસ રહી જવાનું છે, પણ જે ક્ષણો આપણે જીવી છે એ જ આપણું સાચું જીવન છે. તો આજેથી જ એક નાનો બદલાવ લાવો. મંઝિલ પર ધ્યાન ઓછું આપો અને સફરનો આનંદ માણો. દરેક ક્ષણને ફીલ કરો, દરેક અનુભવને જીવો. ફરી મળીશું આવી જ એક ઊંડી વિચાર સાથે. ત્યાં સુધી સફરને પ્રેમ કરો, કારણ કે એ જ સાચું જીવન છે.

મિત્રો, જીવન આપણને ઘણી વખત શીખવે છે, પણ આપણે શીખતા નથી. આપણે લોકો પર વિશ્વાસ કરીએ છીએ, ફરી દુઃખી થઈએ છીએ અને ફરી એ જ ભૂલ કરીએ છીએ. શું ક્યારે વિચાર્યું છે કે જીવનને થોડું અલગ રીતે જીવવું જોઈએ? હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ચાલો આજે એક ગઝલ દ્વારા આ વાતને સમજીએ. દિલથી નહીં, દિમાગથી જીવવું શીખો. દરેક પર વિશ્વાસ કરવાનો છોડો. જગત એક પાઠશાળા છે, અહીં દરેક વ્યક્તિ એક પાઠ છે. સમજશો તો જીવન સરળ બનશે. મિત્રો, આ ગઝલ થોડી કઠોર લાગી શકે, પણ આ સત્ય છે. ઘણીવાર દિલથી આપણે નિર્ણય લઈએ છીએ અને અંતે પસ્તાવો કરીએ છીએ. દિલ ખરાબ નથી, પણ દરેક જગ્યાએ દિલથી વિચારવું ક્યારેક આપણને નુકસાન પહોંચાડે છે. જીવનમાં સમજ પણ જરૂરી છે. ક્યારેક વિશ્વાસ કરો અને ક્યાં ડિસ્ટન્સ રાખવું, આ જાણવું ખૂબ મહત્વનું છે. મિત્રો, આ દુનિયા ખરાબ નથી, પણ દરેક વ્યક્તિ આપણા માટે સારી પણ નથી. દરેક મળનાર વ્યક્તિ કોઈને કોઈ લેસન્સ લઈને આવે છે. કોઈ શીખવે છે કે વિશ્વાસ, અને કોઈ શીખવે છે સાવચેતી. તો જીવનને એક પાઠશાળા સમજો. દરેક અનુભવમાંથી શીખો, દરેક વ્યક્તિમાંથી કંઈક શીખો, પણ પોતાને ગુમાવી ન દો. દિલ રાખો, પણ દિમાગ પણ સાથે રાખો. વિશ્વાસ કરો, પણ અંધવિશ્વાસ નહીં. ફરી મળીશું આવી જ એક સાચી વાત સાથે.

બસ ખાલી હાથ જ જવાના છીએ, પણ વચ્ચેનો સમય એ જ આપણા જીવનની સાચી કહાની છે. પણ એક સવાલ છે, શું આપણે આ સમયને સાચે જ જીવી રહ્યા છીએ કે ફક્ત પસાર કરી રહ્યા છીએ? હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ચાલો આજે એક નાની ગઝલ દ્વારા આ સત્યને અનુભવીએ. ખાલી હાથ આવ્યા છીએ, ખાલી જ રહેવાનું છે, વચ્ચે જે છે એ જ જીવવાનું છે. નફરત રાખીને શું મળશે અંતે? પ્રેમ કે શાંતિ સાચું ધન છે. આ જ જીવનનું અંતિમ સત્ય છે. મિત્રો, આ ગઝલ એ યાદ અપાવે છે કે જીવન બહુ ટૂંકું છે અને સમય બહુ કિંમતી છે. આપણે ઘણીવાર નફરત રાખીએ છીએ, ગુસ્સો રાખીએ છીએ, અહંકાર રાખીએ છીએ, પણ અંતે આમાંથી કંઈ પણ સાથે જતું નથી. જે જાય છે એ ફક્ત આપણા કર્મ અને આપણી યાદો. સાચું ધન શું છે? પૈસા, નામ, સફળતા કે પછી શાંતિ, પ્રેમ અને સારા સંબંધો? મિત્રો, જ્યારે અંત આવે છે ત્યારે આપણે સમજીએ છીએ કે જિંદગીમાં સૌથી કિંમતી શું હતું? પ્રેમ, સમય અને સાથે વિતાવેલી ક્ષણો. બાકી બધું તો અહીં જ રહી જાય છે. તો આજેથી જ એક નાનો નિર્ણય લો. નફરત છોડો, અહંકાર છોડો અને અન્ય પ્રેમથી જીવો. દરેક વ્યક્તિ સાથે સારો વર્તાવ રાખો. જ્યારે અંત આવે છે ત્યારે આપણે સમજીએ છીએ કે જિંદગીમાં સૌથી કિંમતી શું હતું? પ્રેમ, સમય અને સાથે વિતાવેલી ક્ષણો. બાકી બધું તો અહીં જ રહી જાય છે. તો એક નિર્ણય લો. નફરત છોડો, અહંકાર છોડો અને પ્રેમથી જીવો. દરેક વ્યક્તિ સાથે સારો વર્તાવ રાખો, કારણ કે આપણે જાણતા નથી આપણી છેલ્લી મુલાકાત કઈ હશે. ફરી મળીશું એક આવી ઊંડી વિચાર સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો, હાય, નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો અજબ ગજબ વાતું. હવે વરસાદની મોસમ આવે છે ત્યારે એક પ્રશ્ન તમને પણ થાય અને મને પણ થાય, અને આપણે જયારે નાના હતો ત્યારે થતો જ હતો કે પહેલા વીજળી ચમકે કે વાદળ ગરજે, અને 99% લોકો નથી જાણતાનો સાચો જવાબ. તો ચાલો હવે અજબ ગજબ વાતોમાં જાણી લઈએ. વીજળીનું ચમકવું અને વાદળનું ગરજવું એક સામાન્ય પ્રક્રિયા છે. વાદળની સિઝનમાં આ બંને ઘટના તમને ને મને જોવા તો મળતી જ હોય છે. જો કે ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન પણ આવે કે વીજળી પહેલા ચમકે કે પહેલા વાદળ ગરજે. હા, એટલે કે અવાજ પહેલા આવે કે પછી લાઈટ છે એ પહેલા દેખાય. હવે આનો જવાબ આપણે મેળવીએ. જો કે ઘણા લોકો આને જોઈને પણ સમજ્યા વિના છોડી દે છે. એવામાં ચાલો આપણે જાણીએ કે પહેલા વીજળી ચમકે કે વાદળ ગરજે. જ્યારે વીજળી ચમકે છે ત્યારે આપણને વાદળ પણ ગરજતા સાંભળવા મળે છે, પરંતુ વીજળી પહેલા ચમકે છે અને બાદમાં વાદળ ગરજે છે. હવે આનું ગણિત કંઈક આવું છે. વીજળી પહેલા ચમકે છે કારણ કે પ્રકાશની ઝડપ અવાજની ગતિ કરતા ઘણી વધારે છે. તમે કહેશો, અંજલિ, આમાં ગણિત ક્યાંથી આવી? હા, આઈ નો, આ સાયન્ટિફિક રીઝન છે, પણ છતાં આ તો વાત વાતમાં લઈ લીધું. પરંતુ તમને ખબર પડી ને, વીજળી પહેલા ચમકે છે કારણ કે પ્રકાશની ઝડપ અવાજની ગતિ કરતા ઘણી વધારે છે. અને આવી સ્થિતિમાં જ્યારે વીજળીનો અવાજ આવે અને તે આપણા સુધી પહોંચે તે પહેલા જ વીજળી ચમકી ચૂકી છે, તેના પછી જ વાદળ ગરજે છે. હવે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે વીજળી કેવી રીતે પેદા થાય છે. તો ચાલો તમને એ પણ જણાવી દઈએ. આકાશમાં વાદળોના પાણીના નાના કણો હોય છે જે હવા સાથે ઘર્ષણને કારણે ચાર્જ થઈ જાય છે. કેટલાક વાદળો પર પોઝિટિવ ચાર્જ આવી જાય છે અને કેટલાક વાદળો પર નેગેટિવ ચાર્જ આવી જાય છે. અને જ્યારે બંનેના ચાર્જવાળા વાદળ એકબીજા સાથે ઘસાય છે તો તેને મળવાથી લાખો વોલ્ટની વીજળી પેદા થાય છે. ક્યારેક ક્યારેક આ વીજળી એટલી વધારે હોય છે કે પૃથ્વી સુધી પહોંચી જાય છે, તેને જ વીજળી પડવાનું કહેવાય છે. તો હતું ને અજબ ગજબ. તો ચાલો મારી સાથે જોડાયેલા રહો, કેમ કે આજે આપણે અજબ ગજબ વાતો સાંભળવાની છે. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર અજબ ગજબ વાતો. હવે દરિયાનું પાણી કેમ પીવાલાયક નથી હોતું અને 90% જેટલા લોકો આનું સાચું કારણ જાણતા જ નથી, તો ચાલો એની પર વાત કરીએ. પૃથ્વી પર મોટાભાગે દરિયાનું પાણી છે, વળી પીવાના પાણીની માત્રા ખૂબ જ ઓછી છે. એવામાં તમે વિચારતા હશો કે દરિયાનું પાણી કેમ નથી પી શકાતું જો આટલું બધું આપણને દુનિયામાં મળી રહે છે. તો પૃથ્વીનો 70.90% ભાગ સમુદ્રથી ઢંકાયેલો છે, એટલે કે પૃથ્વીનો લગભગ 36,17,40,000 વર્ગ કિલોમીટરનું ક્ષેત્ર દરિયાથી ઢંકાયેલું છે. તેમ છતાં તેનાથી આપણી પૃથ્વી પર લાખો કરોડો લોકો એવા છે જે તે પાણી માટે તરસે છે. પાણી વિના જીવન સંભવ નથી, તેમ છતાં તેને પાણી યોગ્ય માત્રામાં નથી મળતું. એવામાં શું તમારા મનમાં એ સવાલ થાય કે આખરે દરિયાનું પાણી પીવાલાયક કેમ નથી? તો તમને જણાવી દઈએ કે દરિયાના પાણીમાં

મીઠાનું પ્રમાણ વધારે છે, જેના કારણે તે પીવા માટે યોગ્ય નથી હોતું. તેમ છતાં જો તમે આ પાણી પીવો છો તો તમારા શરીરમાં મીઠું ભળી જાય છે અને માનવની કિડની પેશાબ ઉત્પન્ન કરી શકે છે, જે ખારા પાણી કરતાં ઓછું ખારું હોય છે. એવામાં સમુદ્રનું પાણી તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે સામાન્ય વ્યક્તિ સમુદ્રનું પાણી

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો અજબ ગજબ વાતો. દિન છે તો રાત છે, અજવાળું છે તો અંધારું છે, એટલે કે સૂર્યોદય થયા છે ત્યાં સૂર્યાસ્ત પણ નિશ્ચિત છે. હા, વાત આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે, પરંતુ આજે આપણે એવી જગ્યાની વાત કરવાના છીએ જ્યાં એકવાર સૂર્યોદય થાય તો સૂર્યાસ્ત મહિના વીતી જાય છે પણ નથી થતો. હા, દિવસ તો ખરું પણ અડધી રાત્રે પણ અહીં આકરો તડકો હોય છે, એટલે કે 12 વાગે પણ બપોરની મજા માણી શકો છો. અને આવી કોઈ જગ્યા વિશે તમે જાણો છો? લોફોટેનનો એક વિડીયો સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો મિશેલ વોન કાલબેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે લોફોટેનમાં મધ્યરાત્રિનો સૂરજ બહાર આવ્યો છે. જો તમે નથી જાણતા તો હું તમને બતાવી દઉં, આ જગ્યા નોર્વેમાં છે, જેનું નામ લોફોટેન છે. જો કે આ એકમાત્ર સ્થળ નથી, આ સિવાય પૃથ્વી પર આવા ઘણા સ્થળો આવેલા છે જે આપણને હંમેશા તડકો જોવા મળે છે. એક દિવસે સૂર્ય છેલ્લી વાર અસ્ત થયો અને ફરી ઉગ્યો, તે હવે ધ્રુવીય દિવસ દરમિયાન કેટલાક અઠવાડિયા સુધી ક્ષિતિજની ઉપર રહેશે. તેનાથી વિપરીત શિયાળો એ ધ્રુવીય રાત્રિએ છે. જ્યારે સૂર્ય ક્ષિતિજની નીચે કેટલાક અઠવાડિયા સુધી રહે છે, તે ઉત્તરીય લાઇટ જેવી અન્ય ઘટનાઓ સાથે ઘણા જાદુ અંધકારનું સર્જન કરે છે. ત્યાં દિવસ દરમિયાન સૂર્ય હંમેશા ઉગતો હોય છે, પરંતુ સાંજે 6 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી પણ આખું લોફોટેન તેના પ્રકાશમાં ઝળહળતું રહે છે. થોડી વાર માટે પણ અંધારું નથી. આ ઘણા મહિનાઓ સુધી ચાલુ રહેશે. આ પ્રકૃતિને ઘણા લોકો તેને ભગવાનનો ચમત્કાર ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક તે અંધારાવાળી જગ્યા વિશે જાણવા માંગે છે જ્યાં સૂર્ય ઉગતો નથી. જોયું હતું ને અજબ ગજબ? નાનકડા બ્રેક બાદ હું આવી બીજી અજબ ગજબ વાત લઈને આવીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું બ્લેક હોલની પેલે પાર્ટ છે બીજી દુનિયા? આની પર વાત કરવાની છીએ આજે આપણે. શું હકીકતમાં શક્ય છે? વૈજ્ઞાનિકો પણ આ વાતને નકારી રહ્યા છે કે બ્લેક હોલની પેલી પાર કોઈ દુનિયા નથી. જો કોઈ બ્લેક હોલમાં પડી જાય તો તેને ગ્રેવિટેશનલ ફોર્સ એટલું હોય છે કે તમે જાણીને નવાઈ લાગશે. આ ફોર્સથી જો કોઈ વ્યક્તિ નીચે પડે તો તે સીધો નીચે જતો જાય છે અને પ્રક્રિયા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી તેનું મૃત્યુ ન થઈ જાય. કહેવામાં આવે છે કે જો કોઈ બ્લેક હોલની અંદર કોઈ વસ્તુ જોવામાં આવે તો તે વસ્તુ પાછી મળવાની કોઈ પણ સંભાવના નથી રહેતી. હાલમાં બ્લેક હોલને લઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો એકમત નથી. દરેક વૈજ્ઞાનિક આ વાતને લઈને અલગ અલગ માહિતી આપે છે. આમ તો બ્લેક હોલ સાથે ઘણા રહસ્યો જોડાયેલા છે. ઘણી હોલિવૂડ ફિલ્મોમાં પણ દેખાડવામાં આવ્યું છે કે બ્લેક હોલની પેલી પાર પણ એક દુનિયા છે, પરંતુ તેમાં કેટલી હકીકત છે? ઘણી વખત આ વાત સાંભળવા મળતી હોય છે કે બ્લેક હોલની પેલી પાર પણ એક દુનિયા છે. આ વાત ઘણી વખત આપણને પણ વિચારવા માટે મજબૂર કરી દે છે, અને હમણાં હું પણ મજબૂર થઈ ગઈ છું આ વિચારવા માટે. તમને શું લાગે છે? શું બ્લેક હોલની પેલી પાર કોઈ દુનિયા છે? મને મેસેજ કરજો, મને વોટ્સએપ કરીને તમારું રિવ્યુ આપજો 9592-96-88 પર. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, એટલે કે રેડિયો પાલનપુર પર અજબ ગજબ વાતોની સાથે.

हेलो हाय नमस्कार, दिस इज आरजे अंजलि ने તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર આજબ ગજબ વાતો. આપણે બધાને ફરવાનો ઘણો શોખ છે. લોકો ફરવા જવા માટે નવી નવી જગ્યાઓ ગોતતા હોય છે, પરંતુ તમે શું જાણો છો કે પૃથ્વી પર એવી ઘણી જગ્યાઓ છે જે ખૂબ જ કાલ્પનિક લાગે છે. જો આ જગ્યાની તમે મુલાકાત કરશો તો તમને એવું લાગશે કે તમે કોઈ બીજી દુનિયામાં પહોંચી ગયા છો. આમાંની કેટલીક જગ્યાઓ કુદરતી છે તો કેટલીક જગ્યાઓ માનવસર્જિત છે, પરંતુ ખરેખર દુનિયામાં એવી જગ્યાઓ છે જેને આપણે માત્ર મૂવી કે પછી કોઈ એનિમેશન ફિલ્મમાં જ વિચારી હોય. ચોક્કસથી જગ્યાઓ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ શકો છો. તાજેતરમાં જ એક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો જેમાં પૃથ્વી પરના આવા ઘણા સ્થળો બતાવવામાં આવ્યા જે વાસ્તવિકતાની બહાર લાગે. તેમાં તળાવો, માનવસર્જિત ટ્રેનો, ઇમારતો, પ્રતિમાઓ, પર્વતો, સુંદર શહેરો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો. તો આવો તમને જણાવીએ કે કઈ જગ્યાઓ છે. પ્રથમ સ્થાન એ રશિયાનું બ્લડ લેક છે જેનું પાણી લાલ છે. ત્યારબાદ ચીનની વુહાન લાઇટ રેલ આવે છે અને એમાં જોઈ શકાય કે બ્રિજની નીચેથી ટ્રેનો દોડતી જોવા મળે છે. તે પછી નેધરલેન્ડનું એમ્સ્ટરડેમ શહેર તેની અનોખી ડિઝાઇન માટે પ્રખ્યાત છે. આ લિસ્ટમાં આઇલેન્ડનું મિરર બ્લેક લેક પણ છે જેનું પાણી કાળું દેખાય છે. કેનેડાની સ્કી સુવિધા પણ એક ખૂબ જ અદ્ભુત અદૃત્ય સ્થળ છે જે સ્વર્ગ જેવું લાગશે. પછી સ્વર્ગ માનવામાં આવે છે તે સ્વિટ્ઝરલેન્ડ છે. પહાડો વચ્ચેના સુંદર ગામડાઓ હૃદયને સ્પર્શી જાય છે. ફ્રાન્સના પેરિસની શેરીઓ, ઓસ્ટ્રિયાના નાના શહેર, રોમાનિયાની સોલ્ટ માઇન, આઇસલેન્ડની સાઉથ કેનિયન વગેરે જેવી ઘણી જગ્યાઓ આ વિડીયોમાં સામેલ કરવામાં આવી છે. વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોને 7 લાખથી વધુ પણ વ્યૂ મળ્યા છે. લોકોએ કમેન્ટ કરીને પ્રતિભાવો પણ આવ્યા અને વિશ્વમાં કેટલાક અદ્વિતીય સ્થળો છે અંગે લોકો આશ્ચર્ય પણ વ્યક્ત કરી રહ્યા છે. તો શું તમે કોઈ આવી જગ્યાએ ગયા છો? મને તમારો રિવ્યૂ આપો વોટ્સઅપ નંબર પર 9592968888 પર અને આવી અજબ ગજબ વાત હું તમને જણાવતી રહીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે, એટલે કે આરજે અંજલિ સાથે.

નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો અજબ ગજબ વાતો. મોસ્ટ એક્સપેન્સિવ કાર હાલમાં દુનિયાભરમાં એકથી એક ચડિયાતી કાર તમને જોવા મળશે. પરંતુ તમે શું જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી કાર કઈ છે? દુનિયાની સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ બોટ ટેઇલ છે. આ કાર એટલી મોંઘી છે કે સામાન્ય માણસ માત્ર આ કાર વિશે વિચારી શકે. રોલ્સ રોયસ એ 2021માં ઇટાલીના કોનકોર્સો ઈ ઇલેગાન્ઝા વિલા દિએસ્ટે ખાતે અત્યાર સુધીની અને દુનિયાની સૌથી મોંઘી કાર બોટ ટેઇલ લોન્ચ કરી હતી. તમે જાણીને નવાઈ લાગશે કે બીસ્ક ઓફ વ્હીકલ સત્તાવાર રીતે વિશ્વની સૌથી મોંઘી કાર છે. આ કારની કિંમત 28 મિલિયન US ડોલર છે, જેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો અંદાજે 228.75 કરોડ રૂપિયા થાય છે. આ કારનો દરેક ખૂણો સૌથી લક્ઝરિયસ અને પ્રીમિયમ હોવાનો અહેસાસ આપે છે. આ કાર બનાવવામાં પ્રખ્યાત 1932 બોટ અને જે ક્લાસ બોટના અમુક ભાગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારની ખાસ વાત એ છે કે આ કારમાં ખૂબ જ પાવરફુલ 6.75 લિટર ટ્વીન ટર્બો V12 એન્જિન આપવામાં આવ્યું છે, જે 563 HP નો પાવર જનરેટ કરે છે. આ કારની કિંમત એટલી છે કે વિશ્વના માત્ર અમુક લોકો જ તેને ખરીદી શકે છે. હતું ને અજબ ગજબ. તો આવી જ વાતો તમને જણાવતી રહીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. કહેજતા નહીં, જોડાયેલા રહો મારી સાથે રેડિયો પાલનપુર પર.

ના પડે. ખરેખર હું વાત કરી રહી છું દુનિયાની સૌથી ઊંડી નદી કોંગોની. આ નદીની ઊંડાઈ 200 મીટર એટલે કે 656 ફૂટ છે. આ નદી આફ્રિકામાં વહે છે, જે પાણીના વહેણની દ્રષ્ટિએ દુનિયાની બીજી સૌથી મોટી નદી છે. નદીની લંબાઈની વાત કરીએ તો આ નદી 4700 કિલોમીટર લાંબી છે, જેને દુનિયાની 9મી સૌથી લાંબી નદી માનવામાં આવે છે. ભારતની સૌથી ઊંડી નદી વિશે વાત કરીએ તો તે બ્રહ્મપુત્ર છે, જેની સરેરાશ ઊંડાઈ 124 ફૂટ અને મહત્તમ ઊંડાઈ 380 ફૂટ છે. જોયું હતું ને, અજબ ગજબ. તમે કઈ સૌથી ઊંડી નદી અને લાંબી નદી વિશે જાણો છો? એના વિશે મને તમારો રિવ્યુ આપો 9595-66-88 પર. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલીને આજે આપણે ઘણી બધી અજબ ગજબ વાતો સાંભળી. તમને મારી આ અજબ ગજબ વાતોનું રિસર્ચ કેવું લાગ્યું એ મને જરૂરથી જણાવજો, કેમ કે તમારા ફીડબેક મારી માટે ઘણા ઉપયોગી છે. હા, અને તમે પણ કોઈ આવી અજબ ગજબ વાત વિશે જાણતા હોય તો પ્રૂફ સાથે મને મોકલી શકો છો, જેથી હું આ વાતોને આગળ પહોંચાડી શકું. મારી નજરમાં જે પણ અજબ ગજબ વાતો આવે છે જેમાં મને એવું લાગે છે કે હા, આ વાત તમારા સુધી પહોંચાડવી જોઈએ, તો એ હું પહોંચાડું છું. આ જે વાતો મેં આજે તમને સંભળાવી એ મેં લીધી છે ન્યૂઝ 18 ગુજરાતીમાંથી. એટલે કે નેક્સ્ટ ટાઈમ હું તમારી માટે બીજી અજબ ગજબ વાતો લઈને આવતી રહીશ. તમે અમારી સાથે જોડાઈ શકો છો અમારા સોશિયલ મીડિયાના દરેક પેજીસ સાથે, જ્યાં છો ત્યાંથી અમને સાંભળી શકો છો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરીને. અને હા, અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ, તો ત્યાંથી પણ અમારી સાથે જોડાઈ શકો છો. નેક્સ્ટ ટાઈમ હું તમારી સમક્ષ આવીશ બીજી અજબ ગજબ વાતો લઈને. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: બચ્ચા તેમને ભેટી પડ્યા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમને ખૂબ સુંદર એક વાર્તા કહું છું. વાર્તાનું નામ છે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની માં કહે, ભાઈ કમાવા જાને. પોપટ તો ઠીક કહી કમાવા ચાલ્યો. ચાલતા ચાલતા ખૂબ દૂર ગયો. ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો. આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય આંબા ડાળે હિચકે ને ટહુકા કરે. ત્યાંથી એક ગાયોનો ઘુવાળ નીકળ્યો. પોપટ ગાયોના ઘુવાળને કહે, એ ભાઈ ગાયોના ઘુવાળ, ગાયોના ઘુવાળ, મારી માને એટલું કહે છે, તમે પણ મારી સાથે ગાજો. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબા નીડળ, પોપટ આંબા નીડળ, પોપટ સરોવર નીપાળ, પોપટ

સરોવર ની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુકા કરે, પોપટ મીઠા ટહુકા કરે. ગોવાળ કહે, બાપુ ગાયો રેઢી મૂકીને તારી બેને કહેવા ક્યાં જાઓ? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી. થોડીક વાર થઈ ત્યાં તો ભેંસોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંસોના ગોવાળને કહે, એ ભાઈ ભેંસોના ગોવાળ, ભાઈ ભેંસોના ગોવાળ, મારી માને એટલું કહેજે, તમે પણ હવે મારી સાથે ગાજો. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુકા કરે, પોપટ મીઠા ટહુકા કરે. પૈસોનો ગોવાળ કહે, બાપુ મારાથી તો કહેવા નહીં જવાય, તારે જોઈએ તામાંથી એક પાડીવાળી ભેંસ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંસ લીધી ને આંબાના થડે બાંધી. થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાના ગોવાળને કહે, એ ભાઈ બકરાના ગોવાળ, બકરાના ગોવાળ, મારી માને એટલું કહેજે, તમે ગાજો મારી સાથે. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુકા કરે, પોપટ મીઠા ટહુકા કરે. બકરાનો ગોવાળ કહે, અરે બાપુ આ બકરા રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય, તારે જોઈએ તો બે ચાર બકરા લઈ લે. પોપટે તો બે ચાર રૂપાળા બકરા લઈ લીધા ને આંબાના થડે બાંધી દીધા. વળી ત્યાંથી ઘેટાનો ગોવાળ નીકળ્યો. ઘેટાના ગોવાળે પોપટને ચાર પાંચ ઘેટા આપ્યા. પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંડિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંડિયાના ગોવાળે પોપટને એક સાંડિયો આપ્યો. પછી પોપટ તો ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઘોડો, હાથી ને સાંડિયો બધાને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાને વેચી નાખ્યા એટલે એને તો ઘણા બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એણે સોનું રૂપું લીધું ને તેના ઘરેણા ઘડાવ્યા. પછી એણે ઘરેણા નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા. બીજા રૂપિયાને પાખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતા આવતા મોડી રાત થઈ ગઈ. ઘરના બધા ઊંઘી ગયા હતા. પોપટે તો સાકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું, માં વારણા ઉખાડો, પાથરણા પથરાવો, ડોલી ઢાઢડાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પાપ ખંખેરે. માં બિચારી આખો દિવસ ઘરનું કામ કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહીં. એને થયું અત્યારે કોઈ ચોર બોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે. એણે તો બારણા ઉગાડ્યા નહીં. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે,
काकी।

કાકી, બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પા ખંખેરે. કાકીએ તો સૂતા સૂતા જ સંભળાવી દીધું. અત્યારે અડધી રાતે કોઈ બારણા ઉઘાડતું નથી, આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘેર ગયો, જઈને કહે, બહેન બહેન, બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પાક ખંખેરે. બહેન કહે, અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય? ભાગી જા, તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસીના ઘરે, ભોયબાના ઘરે, ઘણા સગા વહાલાને ત્યાં ગયો, પણ કોઈએ બારણા ઉઘાડ્યા નહીં. છેવટે પોપટ એની મોટી બાને ત્યાં ગયો. એની મોટી બા એને ખૂબ વહાલ કરતા હતા. મોટી બાઈએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે, આવી ગયો મારા દીકરા, આ આવી લે, બારણા ઉઘાડું છું બાપુ. પછી બારણા ઉઘડ્યા એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટી બાને પગે લાગ્યા. મોટી બાઈએ એના દુખણા લીધા. પછી તો મોટી બાઈએ પોપટ માટે પાથરણા પથરાવ્યા, ઢોલીડા ઢળાવ્યા ને ઉપર સુવાડા સુવાડા ગાદલા પથરાવ્યા. પછી કહે, દીકરા જરા અહીં બેસજે, હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટી બા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈઓ કરતી વાગવા માંડી. પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાકમાંથી ચાચમાંથી રૂપિયા કંકેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટી બા ખૂબ રાજી થયા. શરણાઈ સાંભળતા સાંભળતા પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને મોટી બાએ પોપટભાઈની માને બોલાવી. પોપટભાઈના રૂપિયા ઘરેણા એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલી દીધા.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88.
1: તમને બાળપણના એ દિવસો યાદ છે જ્યારે આપણા શિક્ષક આપણને વિશ્વ પર્યાવરણ દિવસ પર શાળાના પરિસરમાં લઈ જતા હતા. ત્યાં અમે એક નાનું રોપું વાવતા અને શિક્ષક અમને કહેતા હતા કે આ વૃક્ષની સંભાળ રાખો, જેમ આપણે આપણી જાતની સંભાળ રાખીએ છીએ. રોપા વાવ્યા પછી હું ખૂબ ખુશ હતી. મેં મારા પહેલા છોડનું નામ આશા રાખ્યું હતું.
2: આશા ખૂબ સુંદર નામ છે. મેં મારા છોડનું નામ શ્રી ગ્રીન રાખ્યું હતું. મેં તેને એક મજાનું નામ આપવાનું વિચાર્યું હતું, પણ તમે સાચા છો, તે નાની ક્ષણો હંમેશા આપણી સાથે જ રહે છે. તે ફક્ત વૃક્ષો વાવવા વિશે જ નહીં, પણ સારા મૂલ્યો શીખવા વિશે પણ હતું. અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે આવી જ એક મહત્વપૂર્ણ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરીશું. તે છે પ્લાસ્ટિકના કચરાનું યોગ્ય રીતે સંચાલન કરવું, જેથી આપણું પર્યાવરણ સ્વચ્છ અને સુરક્ષિત રહે.
1: બિલકુલ સાચું. પ્રિય શ્રોતાઓ, વિશ્વ પર્યાવરણ દિવસના આ ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે. હું તમારી યજમાન આરજે પ્રિયંકા અને મારી સાથે છે સહયજમાન આરજે કિંજલ. દર વર્ષે 5 જૂને ઉજવાતો આ દિવસ ફક્ત એક તારીખ નથી, પણ આપણી જવાબદારીઓની યાદ અપાવવાની તક છે. આપણે બધા આ પૃથ્વીના રક્ષક છીએ અને નાનું પગલું એ ઘણું મહત્વનું છે. કચરો ઉપાડવો હોય, પ્લાસ્ટિક બોટલોનો ફરી ઉપયોગ કરવો હોય કે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે કોઈ અન્ય પ્રયાસ કરવો હોય, ચાલો આજે આ વિશે વાત કરીએ.
2: આપણા પર્યાવરણ માટેના સૌથી મોટા ખતરાઓમાંના એક પ્લાસ્ટિક કચરો વિશે વાત કરવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ કરતાં વધુ સારો દિવસ કયો હોઈ શકે? તે આપણા ગટરોને અવરોધે છે, નદીઓને પ્રદૂષિત કરે છે અને પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. ધીમે ધીમે પ્લાસ્ટિક આપણા જીવનમાં એક મોટો ખતરો બની ગયો છે. આ ખતરાથી બચવા માટે આપણે સામૂહિક પ્રયાસો કરવા પડશે.
1: બરાબર, 4 RS છે ને, રિફ્યુઝ, રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ. સરળ શબ્દમાં કહીએ તો તેને આ રીતે સમજો, જે વસ્તુઓ જરૂરી નથી તેનો ઇનકાર કરો, ખાસ કરીને સ્ટ્રો, પ્લાસ્ટિકની ચમચી અને કેરી બેગ જેવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો. તમારે જે વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે તેનું પ્રમાણ ઓછું કરો. બજારમાં જતી વખતે તમારા પોતાના કાપડ અને શણની થેલીઓ સાથે રાખો અને વધુ પડતા પેકેજિંગવાળાનો ઉત્પાદન ટાળો. શક્ય હોય ત્યાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ફરી ઉપયોગ કરો. પ્લાસ્ટિકની બોટલોને ફરીથી ઉપયોગ કરી શકાય છે અને જૂના કન્ટેનરનો ઉપયોગ અનાજ, કઠોળ અને સાધનો સંગ્રહ માટે કરી શકાય છે.

0: અંતે પ્લાસ્ટિકનું રિસાયકલ કરો, પરંતુ આ માટે સમુદાય પ્રયાસની જરૂર છે. જ્યાં છે ત્યાં પ્લાસ્ટિક બેગો આવે છે.
1: હા, મેં તેમના વિશે ઘણું વાંચ્યું છે. શું હું આ હવે સમજાવી શકું કે તે આ બાબત શું છે?
0: બરાબર.
1: શ્રોતાઓ, તેના વિશે વિચારો. લોખંડની જાળી અથવા વાંસથી બનેલી એક મજબૂત પાંજરા જેવી રચના, જેમાં એક નાનું છિદ્ર હોય જ્યાં લોકો તેમનો પ્લાસ્ટિક કચરો મૂકી શકે, અને તેને પ્લાસ્ટિક બેંક કહેવામાં આવે છે. તેને શાળાઓ, મંદિરો, બજારો કે પંચાયત કચેરીઓ જેવી જગ્યાએ મૂકવામાં આવે છે, જેથી દરેક વ્યક્તિ સરળતાથી પોતાનો પ્લાસ્ટિક કચરો તેમાં નાખી શકે. જેમ બેંક પૈસા સુરક્ષિત રાખે છે, તેમ પ્લાસ્ટિક બેંક એક જગ્યાએ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરે છે. આ કચરો રસ્તાઓ અને ગટરોમાં ફેલાતો અટકાવવામાં મદદ કરે છે. પ્રાણીઓ પણ આનાથી બચી જાય છે, કારણ કે ઘણી વખત તેઓ ભૂલથી પ્લાસ્ટિક ખાઈ જાય છે.
0: પરંતુ પ્લાસ્ટિક બેંક યોગ્ય રીતે કામ કરે છે તે માટે ગ્રામ પંચાયતોએ આગળ આવવું પડશે. તેમણે ફક્ત તેનું નિર્માણ જ નહીં, પરંતુ તેનો ઉપયોગ અને જાળવણી પણ સુનિશ્ચિત કરવી જોઈશે. પંચાયતોને વિનંતી કરીને અને પોતે જવાબદારી લઈને પ્લાસ્ટિક બેંકોના ઉપયોગમાં સમુદાય પણ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. જો આપણે બધા સાથે મળીને કામ કરીશું તો આ પહેલ વધુ સરળ થઈ શકે છે.
1: તેને હવામાન પ્રતિરોધક બનાવવા માટે પ્લાસ્ટિક બેંકના પાયાને સિમેન્ટ કરવાની જરૂર છે, જેથી તે ભારે વરસાદમાં ધોવાઈ ન જાય અને મજબૂત રીતે ટકી રહે.
0: વ્યવહારુ ઉકેલો વિશે વાત કરીએ તો શું તમે ઇકો ઇન્ટરને સાંભળ્યું છે? પ્લાસ્ટિક કચરો ઘટાડવા માટે એક સરળ પણ નવી પદ્ધતિ છે.
1: તમે ઘરે ઇકો ઇન્ટો બનાવવાનું શરૂ કરી શકો છો. પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ખાલી પ્લાસ્ટિક બોટલો લો અને તેને નરમ પ્લાસ્ટિક કચરાથી ભરી દો. તમે રેપર, ખાલી બિસ્કિટ પેકેટ, ચિપ્સ પેકેટ, દૂધના પાઉચ અને પ્લાસ્ટિક બેગ મૂકી શકો છો. ફક્ત ખાતરી કરો કે કચરો ભીનો કે ગંદો ન હોય, જેથી તે મજબૂત અને ટકાઉ બની શકે. આ ફક્ત પ્લાસ્ટિકના યોગ્ય ઉપયોગ વિશે નથી, પણ સમુદાય અને પર્યાવરણ માટે એક મહાન પહેલ છે.
0: જ્યારે યોગ્ય રીતે પેક કરવામાં આવે છે ત્યારે તે મજબૂત બને છે. ઇકો ઇન્ટોનો ઉપયોગ બેન્ચ, દિવાલો, ફર્નિચર બનાવવા માટે પણ થઈ શકે છે. ઉપરાંત તે પ્લાસ્ટિકના કચરાને લેન્ડફિલ્ડ અને પ્રાણીઓથી દૂર રાખવામાં મદદ કરે છે.
1: આ બોટલો ટકાઉ છે અને જગ્યા બચાવે છે. કલ્પના કરો કે જો દરેક ઘર અઠવાડિયામાં ફક્ત એક ઇકો ઇન્ટ બનાવે તો આપણા ગામડા કેટલા સ્વચ્છ અને સુંદર બની શકે.
0: શું તમે જાણો છો કે તમિલનાડુ રસ્તા બનાવવા માટે રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે?
1: હા, અને તે ફક્ત તમિલનાડુ પૂરતું મર્યાદિત નથી. કેન્દ્ર સરકારે રસ્તાના બાંધકામમાં ચોક્કસ પ્રકારના પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે, તેથી તેનો ઉપયોગ સમગ્ર દેશમાં થઈ શકે છે. કેરળ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યો પણ આ ટેકનોલોજી અપનાવી રહ્યા છે. આ ઉપરાંત પંચાયતો અને અન્ય સ્થાનિક સંસ્થાઓ પણ પ્રમાણિત રિસાયકલને પ્લાસ્ટિક કચરો વેચીને આવક મેળવી શકે છે. આનાથી પર્યાવરણને ફાયદો થાય છે અને આર્થિક લાભ પણ મળે છે.
0: ખરેખર બંને પક્ષો માટે વિન વિનની સ્થિતિ છે. સ્વચ્છ ગામડાઓ, મજબૂત રસ્તાઓ અને સ્થાનિક વિકાસ માટે વધારાની આવક.
1: વિચાર એ છે કે કચરાને માત્ર કચરો નહીં પણ એક સંસાધન તરીકે જોવામાં આવે. પરંતુ શું કરવું તે જાણવું પૂરતું નથી. આપણે શું ન કરવું તે પણ સમજવાની જરૂર છે. ચાલો આની પણ ચર્ચા કરીએ.
0: ખાસ કરીને ગ્રામીણ રસોડામાં સ્ત્રીઓ ઘણીવાર ચૂલો સળગાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. શરૂઆતમાં તે સરળ હોય છે, પરંતુ પછી તે નુકસાન ખૂબ ગંભીર હોય છે.
1: પ્લાસ્ટિક બાળવાથી નીકળતો ઝેરી ધુમાડો રસોઈ બનાવતી સ્ત્રીને નુકસાન પહોંચાડે છે અને રાંધેલા ખોરાકમાં પણ ભળી જાય છે. ધીમે ધીમે તે આખા પરિવારમાં ગંભીર રોગોનું કારણ બને છે.
0: પ્લાસ્ટિકનો બીજો મૌન ભોગ આપણા પ્રાણીઓ બને છે. રખડતી ગાયો ઘણીવાર એમના ખોરાક સાથે પ્લાસ્ટિકની થેલીઓ ખાઈ જાય છે, જે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તે તેમના માટે ખતરનાક જ નથી, પરંતુ તેમના દૂધની ગુણવત્તા પણ ઘટાડી દે છે.
1: શું તમે જાણો છો કે ઘણી કુદરતી અને પર્યાવરણીય આફતો બે જવાબદાર પ્લાસ્ટિકના ઉપયોગ સાથે જોડાયેલી છે?
0: હા, પ્લાસ્ટિક જળમાર્ગો બંધ કરે છે, વન્યજીવોને નુકસાન પહોંચાડે છે.

0: પૂરને પણ ખરાબ કરી શકે છે. આપણી બેજવાબદારી ભરી આ આદતો આફતોને વારંવાર અને ગંભીર બનાવી રહી છે.
1: એટલા માટે આપણે પ્લાસ્ટિકને હેન્ડલ કરવાની રીત બદલવાની જરૂર છે. આ ફક્ત પર્યાવરણના રક્ષણ માટે જ નહીં, પરંતુ આપણી અને આપણી ભાવિ પેઢીઓના રક્ષણ માટે પણ મહત્વપૂર્ણ છે.
0: જો તમે વિચારી રહ્યા હોય કે તમે શું યોગદાન આપી શકો છો,

0: પ્લાસ્ટિક બેંકો સ્થાપવા માટે આગ્રહ કરું. નિયમિત કચરો સંગ્રહ સુનિશ્ચિત કરો અને સ્થાનિક રિસાયકલર્સને સાથે કામ કરો. SHG પણ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.
1: હા, મહિલાઓ દ્વારા સંચાલિત SHG પ્લાસ્ટિકને રિસાયકલિંગ માટે એકત્રિત કરે છે, વર્ગીકૃત કરે છે અને વેચી શકે છે. આ નવી આજીવિકાની તકો બનાવે છે અને મહિલાઓને આગળ વધવા માટે સશક્ત બનાવે.
0: તો આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ફક્ત વૃક્ષો વાવવા અથવા સોશિયલ મીડિયા ઉપર ફોટો પોસ્ટ કરવાથી આગળ વધવું, આપણે આપણી આદતો બદલવી પડશે, આપણી માનસિકતા બદલવી પડશે, આપણા સ્થાનિક નેતાઓ પાસેથી નક્કર ફેરફારોની માંગ કરવી પડશે.
1: વધારાના પ્લાસ્ટિક રેપરનો ઉપયોગ ન કરો. બજારમાં જાઓ ત્યારે તમારા પોતાના કાપડ અથવા શણની થેલીઓ સાથે રાખો. જો દુકાનદાર તમને પ્લાસ્ટિકની થેલી આપે છે તો નમ્રતાપૂર્વક ઇનકાર કરો અને યાદ રાખો, કચરો બાળવો અત્યંત હાનિકારક છે, તેને ક્યારેય બાળશો નહીં.
0: જ્યારે આખો સમુદાય સાથે મળીને કામ કરે છે ત્યારે પર્યાવરણ ઝડપથી સુધરે છે. ચાલો સાથે મળીને કામ કરીએ, આપણે બધા એ જ ઈચ્છીએ છીએ.
1: એક સ્વચ્છ ગામ, એક સ્વસ્થ પરિવાર, એક લીલો ગ્રહ.
0: યાદ રાખો, વાસ્તવિક પરિવર્તન નાના કાર્યોથી શરૂ થાય છે
1: અને જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે આ નાના પગલાં એક મોટી ક્રાંતિ બની જાય છે. તો ફરી મળીશું નવા એપિસોડમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હરે ઘર સૂર્યઘર.
4: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં 0 રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ 0 આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હરે

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
2: બરસો હો ગયે બિછડે, અબ સાથ નહીં હો તુમ, ફિર એસા ક્યું લગતા હૈ, જહાં મેં હું વહીં હો તુમ. ક્યા કરું મેં અપની ઉંગલિયોં કા, કિસી કી ભી તસવીર બનાઉં તુમ્હારી બન જાતી હૈ. યે સિર્ફ મેરા પાગલપન હૈ યા

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં.

0: પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, હું છું આરજે અંજલિ. આજે રસોઈની રંગતમાં આજે આપણે મસ્ત મજાની વાનગી બનાવવાના છીએ. વરસાદની સીઝન ચાલે છે એટલે મકાઈ તો મળે જ છે બજારમાં, અને મકાઈ મળે છે એટલે મકાઈની વાનગી બનાવવાનું કેમ ભૂલાય. મકાઈની વાનગીમાં તમે મકાઈના પોપકોર્ન ખાધા હશે, બાફેલી મકાઈ ખાધી હશે, અને મકાઈની ઘણી એવી આઈટમ બનાવીને ખાધી હશે. પણ ક્યારે મકાઈની કઢી બનાવીને ખાધી છે? તો આજે આપણે મકાઈની કઢી બનાવવાના છીએ. મકાઈની કઢીમાં કઈ કઈ સામગ્રી જોઈશે એ જાણી લઈએ. સૌ પ્રથમ મકાઈ, જીરું, સૂકા ધાણા, સૂકી મેથી, સૂકા મરચા, લસણ તો જોઈશે જ, અને છીણેલું કોપરું એટલે કે નારિયેલ, કાપેલા કાંદા, તેલ, રાઈ, મીઠો લીમડો, હળદર, મીઠું અને આમલીનું પાણી. આટલી સામગ્રી આપણે જોઈશે મકાઈની કઢી બનાવવા માટે. કઢી આપણે અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ. ભજીયા બનાવતા હોય તો ભજીયાની અલગ કઢી બનાવતા હોઈએ છીએ, ખીચડી માટેની કઢી બનાવતા હોઈએ છીએ. એટલે મોસ્ટ ઓફ કઢી દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની બનતી જ હોય છે અને સ્વાદિષ્ટ પણ બનતી હોય છે. પણ આ કઢીમાં મકાઈ યુઝ કરવાની ક્યારે મેં પણ નહોતું વિચાર્યું, પણ મેં બનાવ્યું અને જોયું કે બહુ મસ્ત બને છે. કેવી રીતે બનાવવાની એ પણ જોઈ લઈએ. સામગ્રી તો આપણે જાણી લીધી, એટલે આપણે સામગ્રી જાણ્યા પછી ઓલવેઝ એક સોંગ સાંભળીએ છીએ, અને સોંગ પણ એવું કે વરસાદની સીઝન ચાલે છે અને વરસાદનું સોંગ હોવું જોઈએ, કેવું નહીં. અને આ વરસાદની સીઝન છે એટલે મને આ સોંગ યાદ આવે છે. ઘોડી જૈસી ચાલ, હાથી જૈસી તું,

સોંગ તો સાંભળી લીધું અને પાછા આવી જઈએ મકાઈની કઢી પર. હવે મકાઈની કઢીની વાત ચાલતી હોય એટલે મોઢામાં પાણી આવ્યા વગર રહેવાય? અરે ના જ રહેવાય ને, તો એની રીત ઝટપટ લખી લઈએ. તો સૌ પ્રથમ એક મકાઈ લઈ એના નાના નાના ટુકડા કરી દેવાના, ઓકે, અને એને પછી કાચા પાકા બાફી લેવાના. ત્યારબાદ એક પેન લેવાનું, એ પેનમાં જીરું, સૂકા ધાણા, સૂકી મેથી, સૂકા લાલ મરચા અને આ બધું લઈને શેકી નાખો. ત્યારબાદ તેમાં શેકેલું મિક્સચર ને ગ્રાઇન્ડરમાં પીસવું અને એની સાથે સાથે લસણની કરી, એટલે કે લસણની એક જે આપણે લસણ ફોલીને જે કની કળીઓ હોય છે એ ભેગું કરવાનું. પછી કોપરું લેવાનું, કાપેલા કાંદા લેવાના, એ પણ જોડે પીસી નાખવાનું. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખવી, રાઈને ફૂટવા દેવી એટલે બરાબર તતડી જાય ત્યારે એમાં હિંગ, મીઠો લીમડો, કાંદા નાખીને થોડી વાર હલાવા, એટલે કે કાંદા આપણા કેવા બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી કરવાનું. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું મિક્સચર નાખી થોડી વાર તેને ઉકળવા દેવાનું, એટલે એ જ મિક્સચર જે આપણે પીસ્યું હતું ગ્રાઇન્ડરમાં. હવે એમાં બાફેલા મકાઈના ટુકડા નાખી થોડું પાણી નાખી થોડી વાર રહેવા દો. પછી એમાં તમારે દહીં, છાશ નાખવી હોય તો તમે નાખી શકો છો, અને એ ના નાખવી હોય તો તમે લીંબુ નાખીને પણ એને બનાવી શકો છો. તો આમ તમારી કઢી તૈયાર થઈ જાય છે, એને પ્લેન રાઈસ સાથે યા એમ જ કોઈ પણ મકાઈના રોટલા સાથે યા તો બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળશું નવી કોઈ વાનગી સાથે. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજી પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે અમને ફરમાઈશ પણ સંભળાવી છે. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સઅપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે મિતાલી. મિતાલી આપણને ફરમાઈશ કરે છે હમણાં લેટેસ્ટમાં આવેલું સોંગ મસ્કારા. મસ્કારા સોંગ એ હમણાં એક મૂવી આવેલું છે, મેં વાપસ આવુંગા એનું છે, પણ આ સોંગ એ બહુ ફેમસ થયું છે નોર્મલી સરવરીના એક્સપ્રેશનના કારણે. આ સોંગની અંદર જે સરવરીએ પોતાના એક્સપ્રેશન આપ્યા છે, જે ડાન્સિંગ સ્કિલ બતાવી છે, આ બધું એક અલગ જ દોર તરફ તમને લઈ જાય છે. આ ગીત ગાયું છે નીલાંજના ઘોષ અને વેદાંગ રૈનાના અવાજમાં. તો ચાલો સાંભળીએ મિતાલીની ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે નીતિ. નીતિ આપણને ફરમાઈશ કરી છે સાથિયા મૂવી. બહુ ટાઈમ પહેલાં આ મૂવી આવેલું હતું અને એનું સોંગ છલકા છલકા રે. નિધિએ આ ફરમાઈશ આપણને એટલા માટે કરી છે કે ટૂંક સમયમાં એમના ઘરે મેરેજ છે અને એમની નણદના લગ્ન છે અને આ સોંગ એ એમની નણદને ડેડિકેટ કરવા માંગે છે. આ સોંગની વાત કરીએ તો એ આર રહેમાન અને રિચા શર્માના અવાજમાં ગાવામાં આવેલું છે. અને વાત કરીએ મૂવીની તો વિવેક ઓબરોય અને રાણી મુખર્જી આની અંદર મેઇન લીડિંગ એક્ટર તરીકે હતા. અને વિવેક ઓબરોયને યાદ કરીએ ને તો એમના વાળ સિલ્કી વાળ તમને તરત જ યાદ આવી જાય. તો ચાલો સાંભળીએ નિધિની ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે બંસરી. બંસરી આપણને ફરમાઈશ કરી છે ઘર મોરે પરદેશિયા. કલંક મૂવી આવેલું અને કલંક મૂવીની અંદર આ સોંગ ઘર મોરે પરદેશિયા બહુ ફેમસ થયેલું અને આ સોંગની અંદર તમને શ્રીરામની ઉપર બનાવવામાં આવેલું હતું ગીત અને એની અંદર તમને ક્લાસિકલ ડાન્સિંગ બી બહુ સારું એવું જોવા મળે છે. આલિયા ભટ્ટ અને વરુણ ધવન, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર અને માધુરી દીક્ષિત, સંજય દત્ત આવી રીતે મલ્ટી કાસ્ટિંગ એની અંદર કરવામાં આવેલું. બહુ સુપર હિટ ગયેલું આ મૂવી અને આ મૂવીના બધા જ સોંગ. આ મૂવી દર્શાવવામાં આવ્યું હતું કે જ્યારે ભારતની અંદર ભાગલા પડ્યા અને હિજરતનો સમય આવ્યો ત્યારે લોકો એકબીજા તરફથી કેવા દૂર થાય છે, કેટલીક લવ સ્ટોરીઝ જે અધૂરી રહી ગઈ એની અંદર પણ કલંક મૂવી સારી રીતે બતાવે છે. વાત

0: નેક્સ્ટ ફરમાઈશ કરતા છે પ્રેમ. પ્રેમ આપણને ફરમાઈશ કરે છે મનમોહન, જે લાલો મૂવી હમણાં જ રિસેન્ટમાં આપણા ગુજરાતમાં આવેલું અને બ્લોકબસ્ટર મૂવી. ગુજરાતનું હોય કોઈ અને જેણે આખા હિન્દુસ્તાનમાં ડંકો વગાડી દીધો ગુજરાતી આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું. આ મૂવીની વાત કરીએ તો કૃષ્ણ સદા સહાય તે, એની ઉપર બેઝિકલી થીમ ઉપર બનેલું મૂવી છે. અને પ્રેમ કહે છે કે તેમને જ્યારે જ્યારે સ્ટ્રેસ થાય છે, જ્યારે પણ કશું થાય છે, ત્યારે એ ભગવદ્ ગીતા વાંચે છે અથવા તો કૃષ્ણ મંદિરમાં જઈને બેસી જાય છે. અને આ મૂવી અને કૃષ્ણ ભગવાન પ્રત્યે એમને વધારે લાગણી છે, એટલા માટે આ સોંગ ડેડિકેટ કરવા માંગે છે. અને વાત કરીએ આ મૂવીની અંદર, તો મૂવીની અંદર ઘણા આપણને દર્શાવવામાં આવ્યું છે કે તમે મનથી કોઈ કાર્ય કરો તો ભગવાન જરૂર એક દિવસ તમારી મદદે આવે છે. બસ તમારે ધીરજ ધરવાની છે, રાહ જોવાની છે. અને મુખ્ય તમારું કર્મ તો તમારે જાતે જ કરવાનું હોય છે. આ મૂવીની અંદર તમને એક સીન યાદ હશે કે જ્યારે ભગવાન એ લાલાને કહે છે કે તું દિવાલ ઉપર માર, છેલ્લી વાર એક પ્રહાર તો કર, કદાચ દિવાલ તૂટી જાય. ભગવાને આગળથી દિવાલ તોડેલી છે પણ લાલાને ખબર નથી. આપણા જીવનનું કંઈક એવું જ છે, શું ખબર કે ભગવાને આગળથી વ્યવસ્થા કરી જ રાખી છે, આપણને કહે છે કે તું એક છેલ્લો પ્રહાર તો કર, અને આપણે કદાચ છેલ્લો પ્રહાર કરવામાં હાર માનતા હોય. તો આ મૂવીથી ઘણું બધું શીખવા જેવું છે. અને જ્યારે હું પર્સનલી આ મૂવી જોવા ગયેલી તો ત્યારે મારી આંખમાંથી આંસુ આવી ગયેલા કે ભગવાન એક દિવસ તો દરેકની મદદ ચોક્કસથી આવે છે. તો ચાલો સાંભળીએ કૃષ્ણના અવાજમાં ગવાયેલું મનમોહન સોંગ.
1: પ્રભુ.

0: શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપની ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સએપ નંબર 9512966888 પર મોકલી આપજો. યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાના હશે તો અમને તેમને સંભળાવવામાં સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ. AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा.

0: આર્ટિકલ 370 અબોલિશ થઈ ગયું હતું.
1: કરેક્ટ, ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ મૂવ ઓફ ધીસ
0: યસ યસ. પણ જ્યારે આદિત્યને સ્ટોરી વાંચી કે કેવી રીતે થયું હતું,
1: એ આદિત્ય જ લખી છે.
0: આદિત્ય જામલે, ચાર રાઇટર્સ હતા, મોનાલ ઠાકર, આદિત્ય જામલે, આદિત્ય ધર એન્ડ અર્જુન ધવન, ચાર લોકોએ લખી હતી. અને મેં એક એડિશનલ સ્ક્રીન પ્લે નો પાસ કર્યો હતો એની ઉપર. તો અમે લોકોએ લખી હતી. તો એ જે સ્ટોરી હતી એટલી ઇન્ટરેસ્ટિંગ હતી, બટ એ ઇન્ટરેસ્ટિંગ બહુ ટેકનિકલ હતી સ્ટોરી.
1: હા, બહુ સબ્જેક્ટ જ બહુ ટેકનિકલ છે ને.
0: હાઉ ડુ યુ ટેલ એન ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ઓન સચ અ ટેકનિકલ સબ્જેક્ટ? હાઉ ડુ યુ ટેલ એન ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ઓન અ મિસિંગ ક્લોઝ? એકચ્યુઅલી મુદ્દો પિક્ચરનો એ તો એક ક્લોઝ મિસિંગ હતો.
1: કરેક્ટ.
0: હાઉ ડુ યુ મેક ધીસ ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ? દેટ વોઝ ધ ચેલેન્જ. એન્ડ આઈ થિંક ઇટ્સ અ વેરી વેરી ગ્રીપિંગ ફિલ્મ.
1: વેરી
0: ગ્રીપિંગ. ધેર ઇઝ ઇનફ મસાલા એઝ યુ સે, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ સો ઓથેન્ટિક, સો રિયલ, એકદમ નો નોનસેન્સ. યુ નો, અમારા જે રેફરન્સીસ હતા, ઝીરો ડાર્ક 30, ફ્રોસ્ટ નિક્સન, હોલીવુડમાં આ પિક્ચર કેવી રીતે બનતી, બટ બોલીવુડ ઇમોશન્સ હતા કે ઇટ શુડ કનેક્ટ વિથ એવરી ઇન્ડિયન. યુ નો, આઈ ડોન્ટ થિંક આર્ટિકલ 370 ઇવન ટુડે ઇઝ અ જિંગોઇસ્ટિક ફિલ્મ.
1: કરેક્ટ.
0: બટ ઇટ્સ નોટ અ ભારત માતા કી જય,
1: નોટ એટ ઓલ,
0: બટ ઇટ્સ અ વેરી પેટ્રિયોટિક,
1: વેરી રિયલિસ્ટિક ફિલ્મ,
0: વેરી રિયલ,
1: વેરી રિયલિસ્ટિક ફિલ્મ.
0: સો દેટ વોઝ ધી એન્ટાયર આઈડિયા
1: કે 23 દિવસમાં, એઝ યુ સેડ.
0: નહીં નહીં, દેટ ઇઝ બારામુલા,
1: દેટ ઇઝ બારામુલા.
0: આર્ટિકલ 370 વોઝ મેબી 45 ડેઝ.
1: અને ક્યાં શૂટ કરી?
0: એ બી કાશ્મીરમાં અને બોમ્બેમાં. દિલ્હીમાં, બોમ્બેમાં અને કાશ્મીરમાં. એમાં બી કાશ્મીરનો કાફી મોટો સ્કેડ્યુલ હતો.
1: પણ યુ ગાઈઝ વેર વેરી ફર્મ કે આપણે શૂટ તો કાશ્મીરમાં જ. કાશ્મીરની વાર્તા કાશ્મીરમાં જ કેવી છે?
0: કાશ્મીરની વાર્તા કાશ્મીરમાં કેવી છે, ઠંડમાં કેવી છે, જે જે વી ડીડ નોટ વોન્ટ ટુ ડુ VFX, વી વોન્ટેડ ટુ કીપ ઇટ વેરી વેરી ઓથેન્ટિક. એન્ડ ધી આઈડિયા ઓફ ડુઇંગ અ હોરર ફિલ્મ ઇન કાશ્મીર, કાશ્મીર ઇઝ અ વેરી ઇરી પ્લેસ. એ પ્લેસમાં છે ને, દેર ઇઝ ગ્રીફ ઇનસાઇડ એન્ડ યુ કાન્ટ, એ તમે ભૂલી ના શકો. યુ નો, રાતના 8 વાગ્યા પછી કાશ્મીરમાં ઘૂમવું ઇઝ નથિંગ શોર્ટ ઓફ અ હોરર ફિલ્મ. ઇટ ઇઝ વેરી વેરી સ્કેરી.

0: So that is that we wanted to capture as the emotion. And the emotion, I think, I'm going to go to
1: the emotions. Yeah.
0: So it's very funny. Even though Dhoomdham and Baramulla, I mean, shoot pehla kari thi, Article 370 release pehla thi.
1: Okay.
0: You know, and jevi Article 370 release thi, pachi Dhoomdham aivi, pachi Baramulla aivi. Also, we were shooting in very, very sensitive places.
1: But hey, the scenes che, but the real, actual je chaltu tu ye che.
0: Yeah. Authentic, researched, well-researched films banne ho che. To, ekariyu. Meanwhile, mau writing to chaltu riyu tu.
1: Other than B62.
2: I have one question.
0: Sure.
2: What is your research process?
0: We have very, very talented people in-house who are in tune with the political ideology. Or they have their ear to the ground. Eva loko che. So, our writer che Monal. Monal ne Baramulla lakhi che ane Article 370 lakhi che. Eno research outstanding. The contacts that he has, he comes from an army background.
1: Okay.
0: Depth ma jaye.
1: Ekdam
0: kya kya thi information nikale hu bhi na boli so.
1: Actually.
0: Evu che. Ane we have another guy who we work with. He's a journalist called Aditya Raj Kaul.
1: Yes.
0: So Aditya Raj Kaul is very, very close to us, and he gets us a lot of. Bau. Ame je question puchhe. Eno authentic. Backed by research information, Aditya Raj Kaul humne aape cha. And there are others also. There are specialists, research specialists at all times for all kinds of genres, and we get them on board and we make sure they are respected, credited, and Aditya sits extensively with them. We all sit extensively with them, and કોઈ ભી જર્નલિસ્ટ હોય ને જેટલા ક્વેશ્ચન એને વધારે પૂછો ને એને વધારે મજા આવે
1: એને વધારે મજા આવે હા કારણ કે એ બધું અંદર પડે
0: બહાર નીકળે અમે લોકો ક્વેશ્ચન્સ તો ઘણા પૂછ્યો અને સમટાઇમ્સ વી ડોન્ટ શાય અવે ફ્રોમ ધ રીઅલ થિંગ ક્યારેક ક્યારેક જે રીઅલ ઇન્ફોર્મેશન લોકોને મળે બી એ લોકો ધે ડોન્ટ પુટ ઇટ ઓન સ્ક્રીન બીકોઝ દે આર સ્કેર્ડ ઓર વોટ એવર અમે લોકો મેક શ્યોર કરીએ કે એન્ડ વી ડોન્ટ ઇફ સમથિંગ ઇઝ નોટ ફેક્ચ્યુઅલી કરેક્ટ વી ડોન્ટ પુટ ઇટ ધેટ્સ ક્લિયર યુ નો સો We have a very, very solid research team that does research. And we are clear that we are storytellers. And our job is to present the research in the most interesting, entertaining
1: way.
0: And accessible way. That our mom has also come to mind.
1: That
0: Article 370, what is the film about?
1: Yes.
0: So that's what it is. So research, we have fun. Yes, fun. Curiosity is very much. અને આદિત્ય ઇઝ વેરી એક્ટિવ ઓન ટ્વિટર એને બધું વાંચે છે બધું વાંચે હમણાં આપણે પીક ડિટેલિંગ બાય આદિત્ય એ હર મીમ જોવે છે એટલે હશે બી છે તો એ ચાલે છે બટ કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે એ દરમિયાન
1: એઝ અ રાઇટર
0: આઈ એમ અ રોમકોમ ગાય આઈ લવ ધ જોનર એન્ડ આઈ વોન્ટ ટુ ડુ જસ્ટિસ ટુ ધ જોનર કોમેડી કમિંગ ઓફ એજ દિસ કાઇન્ડ ઓફ આ બધા જે જોનર્સ છે મને એ બધા એક્સપ્લોર કરવા હતા તો મેં ડિસાઇડ કર્યું કે હું આ બધા જોનર્સ એક્સપ્લોર કરીશ
1: એઝ અ રાઇટર
0: ઘણી બધી શોઝ લખ્યા ફિલ્મ્સ લખી મિસમેચના ચાર સિઝન લખી ફોર્થ સિઝન
1: લખી
0: હા મિસમેચના ચાર સિઝન આવ્યા છે એ મેં લખ્યા છે મેં એક શો લખ્યો વિચ ઇઝ અ કોમેડી શો કોલ્ડ ડી યુ વોન્ટ અ પાર્ટનર ફોર એમેઝોન પ્રાઇમ મેં પરમ સુંદરી પિક્ચર
1: વિચ
0: ઇઝ મેડોક સાથે લખ્યું આઈ ડીડ અ પાસ ઓન ધ ડાયલોગ્સ ઓફ તેરી બાતો મેં ઉલઝા જિયા ઓલસો
1: ઓકે
0: આઈ એમ અ ડાયલોગ કન્સલ્ટન્ટ ઓન દેટ તો એ બધા ફન એન્ટરટેનિંગ અર્બન
1: દેટ ઇઝ યોર જોનર
0: દેટ ઇઝ માય રાઇટિંગ જોનર
1: રાઇટિંગ
0: યુ નો દેટ આઈ ડિસાઇડેડ દેટ આઈ વોન્ટ ટુ પિક ઓન બાકી તો ઘણી બધી પિક્ચર યશરાજ માટે લખી છે ધર્મા માટે લખી છે જે બની નથી આપણે શું છે કે એઝ અ રાઇટર You write 10 films, અને ત્રણ બી બની જાય તો એક બી બની જાય તો અરે વાહ
1: લોટરી લાગી જાય
0: લોટરી લાગી જાય એવું
1: લોટરી લાગી જાય
0: તો એટલે એઝ અ રાઇટર આઈ પુટ માય એગ્સ ઇન ડિફરન્ટ બાસ્કેટ બીકોઝ યુ નેવર નો વિચ વન ઇઝ ગોઈંગ ટુ
1: કરેક્ટ
0: મેં વિવેક સાથે એક પિક્ચર લખી હતી વિચ ઓઝ અ મ્યુઝિકલ
1: તારો ડિરેક્ટર
0: હા મીનાક્ષી સુંદરેશ્વરનો ડિરેક્ટર એ કાસ્ટ થઈ ગયું હતું બધું થઈ ગયું હતું લાસ્ટ મિનિટ શેલ્ફ થઈ ગઈ બટ દેટ વોઝ સચ અ બ્યુટિફુલ હાર્ડકોર

0: વંચાવે.
1: મારા છે ને 3-4 રાઇટર ફ્રેન્ડ્સ છે,
0: હા,
1: જેની સાથે હું વિસલિંગ બુથમાં ભણ્યો છું.
0: ઓકે, કોણ કોણ?
1: એક સંદીપ,
0: પહેલા તારી જે શું કે પંચિંગ બેગ,
1: સંદીપ પાટીલ છે, ઋત્વિક જોશી છે, અક્ષય ઝુંઝુનવાલા છે જેની સાથે મેં મિસમેચ લખ્યું છે, નંદિની ગુપ્તા છે જેની સાથે મેં મિસમેચ લખ્યું છે, એ લોકોને હું પહેલા વંચાવું.
0: અને એ લોકો તરફથી રિજેક્શન આવે તો વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોસેસ?
1: હું એ લોકોનો ફીડબેક લઉં.
0: ઓકે,
1: રિજેક્શન તો કેમ કે હું એક આઈડિયા બી આવે તો હું બધા સાથે ડિસ્કસ કરું ને, તો એટલે રિજેક્શન તો ના આવે એટલું, પણ કેમ કે હું હર લેવલ પર લોકોને વંચાવું
0: સ્ટેપ બાય
1: સ્ટેપ બાય સ્ટેપ. આઈડિયા આવે ને હું 10 લોકોને કહું, 10 માંથી 8 લોકો ઓ શિટ આ કુલ છે તો જ પિક્ચર લખવાનું ટ્રાય કરો ને, તો ડોન્ટ રાઇટ અ ફિલ્મ દેટ નો વન ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન.
0: કરેક્ટ,
1: રાઇટ લાઈક એન ઓડિયન્સ, યુ નો.
0: ઓકે, દેટ ઇઝ યોર પ્રોસેસ.
1: દેટ ઇઝ માય પ્રોસેસ, કી એઝ એન ઓડિયન્સ વિલ આઈ બી ઇન્ટરેસ્ટેડ ઇન વોચિંગ ધીસ. એઝ એન ઓડિયન્સ મારા મનમાં ઓડિયન્સ તરીકે આ લોજિકલ સવાલ આવશે કે નહીં આવે? અગર નહીં આવે તો પછી આગળ વધો, અને અગર આવશે તો એને ક્લિયર કરો.
0: પહેલી સક્સેસ મોમેન્ટ કઈ હતી તારી લાઈફમાં, જે તારી દ્રષ્ટિએ ફ્રોમ યોર પર્સપેક્ટિવ કે હા યાર આમ પપ્પાને જે પ્રોમિસ આપ્યું હતું ને કે હું કંઈક કરીશ એમ?
1: એ આઈ થિંક ખબર નહીં, એનું નથી ખબર, પણ
0: or are you still waiting for
1: I'm still waiting because I don't take success too seriously yaar, you
0: that's know that's a great idea of
1: because I have I don't think that I can attribute ki success maru nahi ek team nu che ye team agar hu kyare successful na banyo etle hu kyare success ne etlu seriously na lav ki are I want kem ke ek to લાઈફ ધક્કા માર્યા છે ઘણા, એ ખબર પડે કે આજે તમે અહીંયા છો કાલે તમે અહીંયા પાછા આવી જવાના છો, ટાઈમ ટાઈમની વાત છે. એટલે ફોર મી ઇટ્સ લાઈક લોકોને ગમ્યું, લોકો એપ્રિશિએટ કરે છે, અને લોકો યાદ રાખે છે મારું કામ.
0: યાદ રાખે છે
1: એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને લોકોને હું દેખાઉં છું મારા કામમાં. મને બહુ મને ત્યારે બહુ ગમે જે લોકો યાર આ લાઈનમાં ના મને તું સંભળાવ્યો.
0: ક્યાં બાત,
1: મને એમ બહુ ગમે, મને એમ બહુ મજા આવે.
0: ત્યારે સંતોષ મળે,
1: ત્યારે સંતોષ મળે
0: કે થવાનો
1: આ તું જ લખી શકતો હતો, આ કોઈ બીજું લખી ના શકે.
0: ક્યાં બાત, યુ નો. એવા તારા લખેલા કયા ડાયલોગ્સ કે જેને તું પોતે જેના પ્રેમમાં હોય, ઓડિયન્સ તો હોય પણ
1: આઈ થિંક આપણે મિસમેચનું ટ્રેલર જોઈએ યા આપણે પરમસુંદરીનું ટ્રેલર જોઈએ, એ યુ નીડ ટુ નો મી એઝ અ પર્સન ટુ નો દેટ that I have written this line.
0: Correct.
1: So it will be very એવું કે બોસ્ટિંગ ના કરે આ લાઈન મેં લખી છે એવું જવાની જરૂર નથી એમાં, યુ નો. પણ જે મને જાણે છે ઓર જે મારું વર્ક ફોલો કરે છે એને એક પેટર્ન દેખાશે, યુ નો.
0: યોર સિગ્નેચર સ્ટાઇલ,
1: આઈ ફીલ એક સિગ્નેચર સ્ટાઇલ હશે જ, કેમ કે એઝ અ રાઇટર હર રાઇટરનો એક વોઇસ હોય.
0: કરેક્ટ.
1: અને આઈ થિંક જ્યારે પીપલ એ વોઇસને પહેચાને અને એ વોઇસને એપ્રિશિએટ કરે મજા આવે. ઇટ ડઝન્ટ ડિપેન્ડ ઓન હાઉ મેની પીપલ આર પોસ્ટિંગ અ સ્ટોરી અબાઉટ યુ, ધેટ ડઝન્ટ મેટર, સો ધેટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ એવું હિટ થાય કે અરે પીપલ આર વોચિંગ ધ ફિલ્મ. ઇટ ડઝન્ટ મેટર હાઉ મેની ઇન્ટરવ્યુઝ યુ હેવ ગોટન ઓર હાઉ મેની મેસેજીસ યુ ગોટ, નોટ એ મેસેજમાં શું લખેલું છે અને શું પકડાયું છે ને,
0: ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ.
1: ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ક્યારેક ક્યારેક એમ લાગે કે યુ નો સમ ફિલ્મ્સ યુ હેવ વર્ક્ડ અ લોટ ઓન, સમ ફિલ્મ્સ યુ હેવ નોટ વર્ક્ડ અ લોટ ઓન, અને જ્યારે the films that you've not worked a lot on એમાં તમને પ્રેઝ મળે તો એ આપનો ના આપની વાળી ફિલિંગ ના
0: વાળી ફિલિંગ ના,
1: યુ નો. બટ ઇવન ઇફ ઇટ ઇઝ અ ફ્લોપ ફિલ્મ ધેટ પીપલ હેવ લવડ, એમાં જ્યારે આવે ત્યારે સારું લાગે કે યાર ઠીક છે ફિલ્મ ના ચાલી, એન્ડ જી આઈ હેડ હિટ્સ એન્ડ ફ્લોપ્સ, આઈ હેડ આઈ ડોન્ટ થિંક આઈ હેડ અ ફૂલ ફ્લેજ્ડ ડિઝાસ્ટર થેન્કફુલી ટચવુડ, બટ
0: અપડાઉન્સ તો આવ્યા છે.
1: ટ્રોલિંગ બી થઈ છે.
0: અચ્છા, ટ્રોલિંગ પણ
1: ટ્રોલિંગ થઈ છે. મીનાક્ષી સુંદરેશ્વરના ટાઈમ પર બહુ ટ્રોલિંગ થઈ હતી, પરમ સુંદરીના ટાઈમ પર બી બહુ ટ્રોલિંગ થઈ છે. કેમ કે શું થયું કે વી ટ્રાય ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. મીનાક્ષી સુંદરેશ્વરના ટાઈમ પર ધ ફર્સ્ટ ફિલ્મ આઈ વુડ સે વિચ ઇઝ સેટ ઇન ધ સાઉથ, બટ ધ કેરેક્ટર્સ આર ટોકિંગ ઇન હિન્દી.
0: હિન્દી, યસ.
1: સો અ લોટ ઓફ ટમિલિયન્સ વર ઓફેન્ડેડ કે વાય આર ધીઝ પીપલ ટોકિંગ લાઈક ધીસ, યુ નો, ધેટ્સ નોટ રાઇટ. ઓફકોર્સ ઇટ્સ નોટ ઓથેન્ટિક. બટ વેન યુ સી અ ચર્નોબિલ વિચ ઇઝ

0: સેટ ઇન રશિયા. ત્યારે બી લોકો ઇંગ્લિશમાં વાત કરે છે ને, યુ નો લેંગ્વેજ ઇઝ નોટ ધી ઓનલી થિંગ ધેટ ડિફાઇન્સ અ કલ્ચર.
1: કરેક્ટ, ઘણા બધા એસ્પેક્ટ,
0: ઘણા બધા એસ્પેક્ટ. એન્ડ વિથ મીનાક્ષી સુંદરેશ્વર એસ્પેશિયલી, વી હેવ અપ્રોચ દેટ ફિલ્મ વિથ સચ ક્યુરિયોસિટી એન્ડ લવ ફોર ધ કલ્ચર. યુ નો આવી આવું કરવા જશો ને તો હિન્દી ફિલ્મ્સ ખાલી નોર્થ ઇન્ડિયામાં સેટ થશે,
1: સેટ થશે.
0: રામલીલા બી ગુજરાતમાં સેટ છે,
1: પણ ઇટ હેઝ
0: અપીલ, ધેર આર સો મે, હા ઇટ ઇઝ અપીલ ટુ એવરીવન,
1: એવરીવન
0: ધે આર ટોકિંગ ઇન હિન્દી.
1: કરેક્ટ,
0: ફ્લેવર માટે આપણે ઇનફ ગુજરાતી વર્ડ્સ નાખ્યા છે, અને એઝ ગુજરાતી વી આર નોટ ઓફેન્ડેડ કે વાય આર ટોકિંગ ઇન હિન્દી.
1: નોટ એટ ઓલ.
0: આઈ ફીલ અ લિટલ સેડ બીકોઝ પીપલ હેવ મિસ્ડ ધ પોઈન્ટ, યુ નો પીપલ હેવ મિસ્ડ ધ ઇન્ટેન્શન. પરમ સુંદરીના ટાઈમ પર બી બહુ ટ્રોલિંગ થયું હતું, યુ નો, પણ જ્યારે લોકોએ પિક્ચર જોયું ત્યારે લોકોને મજા આવી. યુ નો આઈ ફીલ બધી ટાઈપના પિક્ચર બનવા જોઈએ, ડિફરન્ટ વર્લ્ડ્સમાં પિક્ચર બનવા જોઈએ, નોર્થ ઇન્ડિયન ઓડિયન્સીસ માટે. ટુ એક્સપ્લોર દેટ વર્લ્ડ વોઝ વેરી ન્યૂ, વોઝ વેરી ફન, વોઝ વેરી એન્ટરટેનિંગ, યુ નો. તો આઈ રિયલી લવ એક્સપ્લોરિંગ વર્લ્ડ્સ થ્રુ માય મૂવીઝ. એઝ અ કિડ આઈ વોઝ નોટ વેરી વેલ ટ્રાવેલ્ડ, હું ઘરે બેઠો તો ફોર મોસ્ટ પાર્ટ. તો હવે જ્યારે હું ફિલ્મના થ્રુ
1: માધ્યમથી,
0: ફિલ્મના માધ્યમથી બીજા વર્લ્ડ એક્સપ્લોર કરું ને, મને તો બહુ મજા આવે. એન્ડ આઈ ટ્રાય ટુ ડુ દેટ બહુ બધી, બટ મોસ્ટલી આઈ ડોન્ટ લાઈક ટુ સેટ એનીથિંગ ઇન બોમ્બે.
1: વિથ નવી દુનિયા,
0: નવી દુનિયા ક્રિએટ કરવાનું એ તો સિનેમા છે ને, એ તો મજા છે. યુ નો ધૂમધામ વોઝ સેટ ઇન દિલ્હી અર્લિયર, બજેટ ઇશ્યુઝ ના વજેથી વી આર ટુ સેટ ઇટ ઇન બોમ્બે. બારામુલા ઇઝ કાશ્મીર, મીનાક્ષી સુંદરેશ્વર ઇઝ તમિલનાડુ એન્ડ તમિલનાડુ કલ્ચર, પરમ સુંદરી વોઝ કેરલા, એન્ડ અ લોટ ઓફ અધર ફિલ્મ્સ ધેટ આઈ હેવ રિટન આર ધેર ઇઝ ઇટલી એન્ડ ધેર ઇઝ આફ્રિકા. એ જ્યારે પિક્ચર બનશે ત્યારે બનશે, પણ આઈ ઓલવેઝ ડુ, હા હા, બટ આઈ ઓલવેઝ ટ્રાય ટુ હેવ ફન વિથ માય વર્લ્ડ યાર. કે વર્લ્ડ ક્રિએટ કરવાનું ઇઝ વન ઓફ માય ફેવરિટ.
1: વેન ડીડ યુ ગેટ મેરી, લગ્ન ક્યારે કરે?
0: 2022.
1: ઓકે,
0: એન્ડ ઓફ 2022.
1: તારી લાઈફમાં 21-22 માં બધું બહુ બહુ બધી
0: ઘટના, બહુ બધી વસ્તુ, હા હા, એબ્સોલ્યુટલી. એ
1: B-62 ઉરી,
0: કરેક્ટ કરેક્ટ કરેક્ટ, બહુ બધું. એ 21-22-23-24-25, ધીઝ આર ધ યર્સ વેન ગાડી ફિફ્થ ગિયરમાં જાય ને, એવું એવું.
1: તો ઉરી ને પછી પાછી B-62ની ગાડી ત્યાંથી તો થર્ડ ગિયરમાં હતી ને ફિફ્થમાં આવી 25માં. આપણે એની વાત કરીએ, ધુરંધર.
0: ધુરંધરે જે કેપ્ચર કર્યું છે ને, એ ઇન્ડિયાનું 25 યર્સ ઓફ ઇન્ડિયાઝ પેઇન પોઈન્ટ્સ. સો ઇટ વોઝ અ ફિલ્મ દેટ આઈ ફીલ હી વોઝ બોર્ન ટુ મેક. યુ નો સમટાઈમ્સ વોટ હેપન્સ હેપન્સ ફોર ધ બેસ્ટ.
1: ટ્રુ.
0: ધૂમધામ ડિન્ટ હેપન, રાજબાકી ડિન્ટ હેપન, બટ ઉરી હેપન. અશ્વધામા ડિન્ટ હેપન, બટ ધુરંધર.
1: ધુરંધર હેપન. ધુરંધરનો થોટ એને આવ્યો પછી તારી સાથે પહેલું બાઉન્સ બેક જેણે કર્યું, વોટ વોઝ યોર ફર્સ્ટ રિએક્શન? તને શું લાગ્યું હતું?
0: તમે હિસ્ટ્રીના પાર્ટ છો.
1: યસ.
0: હવે શું કરી?
1: ધોઝ ગૂઝબમ્પ મોમેન્ટ્સ,
0: ધોઝ ગૂઝબમ્પ મોમેન્ટ્સ, કે યુ આર નાઉ અ પાર્ટ ઓફ હિસ્ટ્રી, બટ વોટ ડુ યુ ડુ નાઉ?
1: વોટ નેક્સ્ટ?
0: વોટ નેક્સ્ટ ઇઝ ધ બિગેસ્ટ ક્વેશ્ચન. વિલ ફિગર.
1: સો વેન એવર યુ વિલ, આઈ એમ શ્યોર કે તમે લોકો, તું એઝ એ ઇન્ડિવિજ્યુઅલ રાઇટર, તું ને આદિત્ય એઝ ગુડ ફ્રેન્ડ્સ અને સાથે કામ કરો છો, તો હજી ઇતિહાસનું એક નવું ચેપ્ટર લખાય.
0: હોપફુલી યાર, હોપફુલી
1: ધેટ વુડ બી નેક્સ્ટ ફોર મી ટુ જેમ અપ વિથ યુ અગેન. થેન્ક યુ સો મચ બડી.
0: થેન્ક્સ મેન, થેન્ક્સ અ લોટ.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો પાલનપુર, 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજે એઆર, અને હું દર અઠવાડિયે લઈને આવું છું એક સુંદર મજાની ગુજરાતી સાહિત્યની પુસ્તકની વાતો. હમણાં મારા એપિસોડમાં આપ સૌ માણી રહ્યા છો સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. તેમના પ્રભાસ પાટણ એટલે કે સોમનાથના સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઓએસડીના કાર્યકાળ દરમિયાન અનુભવેલા, વાંચેલા, વિવેચન કરેલા કેટલાક પ્રસંગોને, કેટલીક આધ્યાત્મ ધાર્મિક બાબતોને તેમણે વાર્તા સ્વરૂપે, કિવદંતીઓ, દંતકથાઓને, પુરાણોમાં જે આલેખાઈ છે તેવી શાસ્ત્રોક્ત વાતોને નિરૂપી છે આ પુસ્તકમાં, જેના અંશો સાથે હું આપ સૌને તરઠવાડીએ મળું છું. આપણે હમણાં આ પુસ્તકના પ્રકરણ 4 રાવણેશ્વરની વાર્તા માણી રહ્યા છીએ. રાવણ અને તેનું પ્રહસ્ત, એનું વિમાન ત્યાં પ્રભાસ પાટણની ઉપર અટકી જાય છે, અને પછી તે પ્રભાસ પાટણનું વર્ણન, સ્થળનું વર્ણન પ્રહસ્ત રાવણ સામે કરી અને છેલ્લે પૂછે છે કે કયું સ્થળ હશે આ? પ્રહસ્ત હજુ પણ વિસ્મયમાંથી બહાર આવ્યો ન હતો, પણ રાવણ તો પામી ગયો કે આ કયું સ્થળ હોવું જોઈએ. આખરે એ પણ 10 મસ્તકની પ્રજ્ઞા અને જ્ઞાન ધરાવતો હતો. મંદ મંદ હસતો અને એણે અનુચરને પૂછ્યું, પ્રહસ્ત, તે તેજોમય શિવલિંગના દર્શન કર્યા? હા પ્રભુ, તેજો રાશિ જાણે જ્યોતિર્મય વિગ્રહ અને સમીપે સાગર પણ જાણે વિનમ્ર થઈને પગ પખાડવા ઈચ્છતો ન હોય. રાવણે કહ્યું, અને એ રત્નાકરને પહેરતી સરિતાઓ પણ જોઈ હશે? પ્રભુ, આપ તો સર્વજ્ઞ છો, જોઈ, જરૂર જોઈ, અને સમસ્ત વિસ્તાર પ્રકાશમય પ્રભાસિત થયો. એમ જ સ્વામી, આવો પ્રકાશ અન્યત્ર દીઠો નથી. હવે બધું જ જાણો છો તો કહો ને, આ કયો પ્રદેશ છે? રાવણે આંખો બંધ કરીને કંઈક સ્મરણ કરતો હોય તેમ છાંદસી ભાષામાં બોલી ઉઠ્યો, યત્ર ગંગા ચ યમુના ચ, યત્ર પ્રાચી સારસ્વતી, યત્ર સોમેશ્વરો દેવઃ, તત્ર મામ મૃતમ કૃધિ. અને બાઘાની જેમ પ્રહસ્ત તાકી રહ્યો. આ વેદવાણી તો સાંભળીને પ્રભુ મને તો કંઈ ન સમજાયું તેવું તે કહે છે. તારે સમજવું પણ જરૂરી નથી. સાંભળ, આ પ્રભાસ ક્ષેત્ર છે, ત્રિવેણી સંગમ છે, ઋષિઓ મુનિઓ અને મંત્ર દ્રષ્ટાઓનું ક્ષેત્ર છે. નમન કર આ ભૂમિને. તમે માણી રહ્યા છો રેડિયો પાલનપુર પર સૌમ્ય તેજસ્વીની. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ પ્રભાસ ક્ષેત્ર છે. ઓહ, હું તો આ ભૂમિની રજને મસ્તક પર લગાવીને જ ઉપર આવ્યો પ્રભુ, પણ આપ જરા વધુ સમજાવો ને આપણે નીચે પૃથ્વી પર પહોંચીએ ત્યાં સુધી આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રની શક્તિ વિશે કહો. અરે પ્રહસ્ત, દેવાદિદેવ શંકરની શક્તિ જ મને અવરોધવા સમર્થ હોય એટલું પણ હું ન સમજી શક્યો, તો તું ક્યાંથી સમજી શકે? આ પ્રભાસ ક્ષેત્ર ભગવાન શંકરને પોતાને પણ અતિ પ્રિય છે. જેટલું તેમણે કૈલાસને પોતાના નિવાસ તરીકે પ્રિય ગણ્યું છે તેટલું જ પ્રભાસ ક્ષેત્ર પણ પ્રિય છે. ભગવાન સોમેશ્વર સ્વયં માં ઉમા સાથે અહીં નિવાસ કરે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. અને આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ 4 રાવણેશ્વરની વાર્તાની. પ્રહસ્ત કહે છે, તો સ્વામી, આ પ્રભાસ એટલે આ નીચે દેખાય તે નગર માત્ર હતું હશે? રાવણે કહ્યું, પ્રભાસ ક્ષેત્ર તો ઘણું વિસ્તીર્ણ છે. સાંભળ આ ક્ષેત્રની સીમાઓ વિશે. પૂર્વે તપ્તોદક સ્વામી, પશ્ચિમે માધવઃ સ્મૃતઃ. પૂર્વે તપ્તોદક સ્વામી, પશ્ચિમે માધવઃ સ્મૃતઃ. દક્ષિણે સાગરસ્થ દ્વંદ્વદ્રા, નદ્રુત્તરે મત્તા. પૂર્વે તુલસી શ્યામથી પશ્ચિમે માધવ તીર્થ અને દક્ષિણે સમુદ્રથી લઈ ઉત્તરે ભદ્રા એટલે કે ભાદર નદી સુધીનો આ પ્રદેશ પ્રભાસ તરીકે ઓળખાય છે. ઓહ, હવે વિમાન જરા વધુ ઊંચે લઈ જાઓ એટલે હું આખા પ્રભાસનું દર્શન કરી લઉં. ભલે કરી લેજે, દર્શનીય છે આ પ્રદેશ, પણ થોડું વિસ્તારથી જણાવું છું તને. જણાવો ને પ્રભુ. જે નવદ્વીપા વસુમતી, એ તો તે સાંભળ્યું જ છે ને. તેમાં એક જંબુ દ્વીપ, તેનો 9મો ભાગ ભારત વર્ષ અને તેનો 9મો ભાગ સુરાષ્ટ્ર. ભારતમ નામ યદવર્ષમ તસ્ય નૈઋત્ય પાદેતુ સુરાષ્ટ્ર ઇત વિશ્રુતઃ તસ્ય યો 9મો ભાગઃ સાગરસ્ય ચ સન્નિધો. સમજ્યો કઈ? હા સમજ્યો ને. ભારત વર્ષના 9મા ભાગ સમા નૈ

કૃત્ય કોણે સુરાષ્ટ્ર તેનો નવમો ભાગ તે આ પ્રભાસને ત્યાં ભગવાન સોમેશ્વરનો વૈભવ છે. કેટલી અદ્ભુત વાત આ નાનકડા શ્લોકમાં પણ પ્રભાસ પાટણનું મહત્વ સમજાવી જાય છે. માણીશું વિરામ બાદ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વર્ષના નવમા ભાગ સમાન નૈઋત્ય કોણે સૌરાષ્ટ્ર તેનો નવમો ભાગ તે આ પ્રભાસને ત્યાં ભગવાન સોમેશ્વરનો વૈભવ. બરાબર, જો વાત વાતમાં આપણે ભૂતપલ પર પહોંચી ગયા, હવે તો ભગવાન સોમેશ્વરના ચરણ પખાળીને જ લંકા ગમન કરીએ. સોમનાથની ધરતીને પગ અડતા જ રાવણ રોમાંચિત થઈ ગયા. પ્રહસ્ત તો પ્રહુષ્ટ એટલે કે તંદુરસ્ત હતો જ. રાવણ સ્વરચિત સ્ત્રોતોનું ઊંચેથી જ્ઞાન કરવા લાગ્યો અને ત્રિવેણીમાં સ્નાન કરી શંકરના ચરણોમાં બંને પહોંચી ગયા. શંકરને સાષ્ટાંગ દંડવત કરી પરમ ભક્ત રાવણ દેશકાલનું ભાન ભૂલી શંકરની પૂજા અર્ચના કરવામાં લીન થઈ ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. ઘણા સમયે પ્રહસ્ત ધ્યાનમાંથી બહાર આવ્યો. સ્વામી, આપણે તો લંકા ગમન કરવાનું છે. રાવણ કહે, હા, પણ અહીંથી જવાની ઈચ્છા જ નથી થતી ને. પ્રહસ્ત કહે, એમ કરો ભગવાન, અહીં આપના પોતાના કરકમળથી એક શિવલિંગની સ્થાપના કરો, તેનું નામ રાવણેશ્વર રાખો, નાનકડું દેવાલય બનાવો. હા, અને તેને મારા નામ સાથે ભગવાન શિવશંકરના નામને જોડી દઉં એમ જ ને, રાવણ કહે છે. અને રાવણે ત્યાં જ પોતાની શક્તિથી એક નાનકડી ગુફામાં શિવલિંગની સ્થાપના કરી, તેનું નામ રાવણેશ્વર રાખ્યું અને તેની પ્રતિષ્ઠા કરી. આજે પણ પ્રભાસ પાટણમાં રાવણેશ્વર પૂજાય છે. અહીંયા લેખક એક બહુ સુંદર વાતને વાર્તા સ્વરૂપે રજૂ કરીને આપણને સૌને તે સ્થાનનું મહત્વ સમજાવ્યું છે. હવે પ્રભાસ પાટણ જઈએ ત્યારે રાવણેશ્વરના દર્શન કરવાનું અચૂકપણે આપણે એ ઘટનાને, એ પ્રસંગને આયોજનમાં ગોઠવવું જોઈએ. અહીં લેખક લખે છે કે રાવણ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યો કેવી રીતે, કેમ, આ બધા જ પ્રશ્નો અસ્થાને છે. સવાલ શ્રદ્ધાનો છે, પણ એક ઉલ્લેખ ભાવ બૃહસ્પતિની પ્રશસ્તિમાં છે કે રાવણે એટલે કે રાવણ સમાન બળવાન કૃષ્ણે સોમનાથનું રૌપ્ય એટલે કે ચાંદી મંદિરમાં બનાવ્યું હતું એવો તેમાં ઉત્કીર્ણ ઉલ્લેખ જરૂર છે. હાલ તો પ્રભાસ પાટણ ગામમાં ભદ્રકાળીના મંદિરમાં તે સચવાયેલો છે. મતલબ જે વાર્તાઓ પુરાણોમાં છે અને સ્વરૂપે આપણી પેઢી દર પેઢી આવી છે એના અર્ક સ્વરૂપે સુંદર મજાના શિવાલયની વાત આપણે આજે માણી. વિરામ બાદ આવી તો બીજી વાર્તાઓને માણવાની છે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ફરી યાદ કરાવું, હવે એ આપણી બહેનનો પતિ છે. શેનો પતિ? વસુદેવજીએ કન્યાદાન કર્યું? મેં કે તે એ બહેનની વિદાય આપી છે? પણ લાગે છે કે તું જાણે છે કે આ દુષ્ટ છે કોણ. પેલો બાવો યતિ અને યાદવી સેના એને પરાજિત નથી કરી શકતી. આ હણાયેલા સૈનિકોને જોઈને મને કંઈનું કંઈ થઈ જાય છે. કાના કંઈક તો બોલ, મોંથી ફાટતો ખરો. તું જાણે છે કે એ કોણ છે? દાવ, ક્રોધમાં તમે શ્રવણ શક્તિ ગુમાવી છે કે શું? આ ગાંડીવનો ટંકરાવ અને દેવદત્તનો ધ્વનિ નથી સંભળાતો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, આપણા ગુરુ. ઓ ગાંડીવ, દેવદત્ત, શંખ, એ તો કોંતે અર્જુન જ. પણ હું તને કહી દઉં, એ અર્જુન હોય કે સાક્ષાત ઇન્દ્ર, હું એને ક્ષમા ન આપી શકું ને તને આપવા નહીં દઉં. વાત જાણે આમ બની હતી. કૃષ્ણ અને બલરામ યાદવી સેના સહિત મથુરા છોડીને દ્વારિકા આવીને વસેલા ને એમને એક બહેન સુભદ્રા વહાલ સોઈ લાડકી વિધાતાએ ભુવન મનમોહિની બનાવવા જ જાણે એને સર્જી હતી. આખરે તો કૃષ્ણની ભગિની ને આ બંને ભાઈઓ એના બોલના ગુલામ. બહેન જો બોલે આકાશમાંથી ચંદ્રને તારા તોડી લાવીને એના ખોળામાં ધરી દે. અતુલ્ય સૌંદર્યની સામ્રાજ્ઞી બહેન વિવાહ યોગ્ય વયમાં આવી અને ભાઈઓ એને વરાવવાની ચિંતામાં વ્યસ્ત થઈ ગયા. આખા એ ભારતભરના યુવા રાજકુમારોનો વિચાર એમના માનસમાં આરંભાઈ ગયા. મોટા ભાઈ બલદેવને તો ગમી ગયો હસ્તિનાપુરનો રાજકુમાર દુર્યોધન. ગદા યુદ્ધમાં બલરામજીનો શિષ્ય પણ ખરો, એની ચપળતા અને તે મહત્વાકાંક્ષાને પોતે જાતે સાક્ષી હતા. હવે તો સુભદ્રા એને પરણે અને હસ્તિનાપુરની પટરાણી થાય એ જ યોગ્ય. બલદેવજી હવે સમયની રાહ જુએ છે. પણ કૃષ્ણ, કૃષ્ણ ઘણી અવઢવમાં છે. એ તો વિચક્ષણ બુદ્ધિ દુર્યોધનને એડીથી ચોટ સુધી ઓળખે અને બધા લક્ષણો કુલક્ષણોને પીછાણે. મનના ઊંડા ખૂણામાં કૌરવોને ધરતીના ભાર ગણીને અધર્મના પ્રતિનિધિઓ માની ધર્મયુદ્ધમાં એને પરાજિત કરવાના સોગઠા ગોઠવે. એને વળી બનેવી બનાવવાનો? સુભદ્રા સમી ધર્મપ્રિયા કન્યા એ દુષ્ટ સાથે સુખેથી રહી શકે? ના, દુર્યોધન તો નહીં જ, પણ મોટા ભાઈને કોણ સમજાવે? ને બંને ભાઈઓનો તો ઠીક ત્રિકોણનો ત્રીજા ઉપરનો ખૂણો એટલે કે સુભદ્રા પોતે. કોઈએ એને પૂછ્યું કે તને કોણ ગમશે ને એ સમયે તો પાછો સ્વયંવર રચવાનો. કન્યા સ્વયં પોતે પોતાના જીવન સાથીને પસંદ કરે ને એ માટે જરૂર જણાય તો કઠોર પરીક્ષા પણ. શું થયું હશે તે ઘટનાક્રમને માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

કૃષ્ણની યોજના અંતિમ ચરણોમાં પહોંચીને સુભદ્રાનો અભિલાષ અને અર્જુનનો તલસાટ બહેનને એક બનાવવા ઉદ્ધૃત થયા. કૃષ્ણે સુભદ્રાને યતિની સાચી ઓળખ આપી દીધી ને તખતો ગોઠવાઈ ગયો. સુભદ્રાના હરણનો કારણ, બળદેવ તો કોઈ કાળે દુર્યોધન સિવાય કોઈને સ્વીકારી શકે એમ ન હતા ને કૃષ્ણની જ યોજના મુજબ ગાંડીવધારી અર્જુન સુભદ્રાને રથારૂઢ કરીને ભાગ્યો. દ્વારકામાં હાહાકાર મચી ગયો. રક્ષકો ગાંડીવના ટંકારથી ને બાણના મારાથી પરાજિત થઈ ગયા ને હલા યુદ્ધનો ક્રોધ સાતમે આસમાને પહોંચી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. કૃષ્ણ, તું હવે મને શાંત કરવાનો પ્રયત્ન કરવાનો રહેવા દે, બલરામ કહે છે. એ અર્જુન હોય કે સ્વયં ઇન્દ્ર, હું એને ક્ષમા કરવાનો નથી. કૃષ્ણ સસ્મિત જ ભાઈને કહે છે, દાવ એકલા અર્જુનને શિક્ષા કરશો કે સાથે બહેન સુભદ્રાના પણ? સુભદ્રાને? એનો વળી શું વાંક? અપહરણ કરનાર જ દંડ્ય હોય. અપહરણ નહીં ભાઈ, હરણ. અપહરણ તો ત્યારે જ થાય જ્યારે બહેન ઈચ્છતી ન હોય. અહીં તો હરણ એટલે શું? સુભદ્રા પોતાની ઈચ્છાથી એની સાથે ગઈ હોય? ઓ પ્રભુ, એટલી હદે ભોળવી મારી બહેનને, બલરામ બોલી ઉઠે છે. ભાઈ, જાણો છો ને, હરણ તો ક્ષત્રિયોનો માન્ય અધિકાર છે. મને રૂકમિણીનું હરણ કરતી વખતે તમે જ તો સહાય કરેલી, યાદ છે કે ભૂલી ગયા? જો કૃષ્ણ, તું મને બીજે વાળ નહીં, મારો ક્રોધ હજી શમ્યો નથી. તો શમાવો મોટા ભાઈ, તમારા ક્રોધનો ડર ન હોત તો પિતાજીએ જ મંગળ વાદ્યો વગાડાવ્યા હોત. તો પિતાજી પણ જાણે છે આ વાત? હાસ તો, અન્યથા કોઈની હામ છે કે દ્વારિકામાંથી બલભદ્રની બહેનને માખણમાંથી મોવાળાની જેમ કોઈ સરકાવી જાય? ઓહ, તો હું જ અંધારામાં હતો એમ જ ને? ના ભાઈ, તમે શિષ્ય મોહમાં હતા એટલે સુપાત્રને ઓળખી ન શક્યા. આપણી બહેન માટે આથી ઉત્તમ વર વિશ્વમાં જન્મ્યો જ નથી. ચાલો પ્રસાદમાં જઈને પ્રસાદ લઈએ. પછી શું તે માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ચાલો આપણે પ્રસાદમાં જઈને પ્રસાદ લઈએ. દીર્ઘ શ્વાસ લઈને લાંબો વિચાર કરી બલદેવ હસી પડ્યા અને પ્રસાદ તરફ નીકળ્યા. કૃષ્ણને અનુકૂળ પહેલી વાર થોડા થયા હતા એવું લાગ્યું કૃષ્ણને કે આજે બલરામ થોડા અનુકૂળ છે. ને એ જ સુભદ્રાનો અભિમન્યુ અને એનો પુત્ર પરીક્ષિત, તેનો જન્મેન્જય પુત્ર આ પૃથ્વીના પાલકો થયા. ભરતવંશનું રક્ષણ થયું તે ભારત વર્ષમાં પ્રભુ સત્તા સાથે ધર્મ સત્તા પણ પ્રભાવી રહી અને કૃષ્ણની વિચારધારા અનુરૂપ આ ભારતના ભૂખંડ પર ધર્મયુદ્ધની સ્થાપના થઈ. શ્રોતા મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી રહી છે? અધ્યાત્મ, ધાર્મિકતા, પૌરાણિક કાળ, પુરાણોમાં અને કિંવદંતીઓમાં વહેતી આવતી ને જેના અસ્તિત્વના પુરાવા પ્રભાસ પાટણમાં છે તેની પાછળના સત્યોને વાર્તા સ્વરૂપે આપણા લેખક ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર સાહેબે જ્યારે અહીં સાંસ્કૃતિક શબ્દોની સાથે નિરૂપ્યા છે ત્યારે આપને કેવું લાગી રહ્યું છે તે પ્રતિભાવ અમને મોકલી આપો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ પર સોશિયલ મીડિયાના અકાઉન્ટ સિવાય અમારી મોબાઈલ એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર પરથી ને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ અને 95-12-99-66-88 અમારા મોબાઈલ વોટ્સએપ નંબર પર માત્ર વોટ્સએપ કરીને સંદેશાઓ મોકલી શકો છો. ફરી મળીશું આ વાર્તાના, આ પુસ્તકના આગળના અનુસંધાન સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ જીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: I am what I say, yes, I go.
1: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યાર ના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
2: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

મકાઈની ઘણી એવી આઈટમ બનાવીને ખાધી હશે, પણ ક્યારે મકાઈની કઢી બનાવીને ખાધી છે? તો આજે આપણે મકાઈની કઢી બનાવવાના છીએ. મકાઈની કઢીમાં કઈ કઈ સામગ્રી જોઈશે એ જાણી લઈએ. સૌ પ્રથમ મકાઈ, જીરું, સૂકા ધાણા, સૂકી મેથી, સૂકા મરચા, લસણ તો જોઈશે જ, અને છીણેલું કોપરું એટલે કે નારિયેલ, કાપેલા કાંદા, તેલ, રાય, મીઠો લીમડો, હળદર, મીઠું અને આંબલીનું પાણી. આટલી સામગ્રી આપણે જોઈશે મકાઈની કઢી બનાવવા માટે. કઢી આપણે અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ. ભજીયા બનાવતા હોય તો ભજીયાની અલગ કઢી બનાવતા હોઈએ છીએ, ખીચડી માટેની કઢી બનાવતા હોઈએ છીએ. એટલે મોસ્ટ ઓફ કઢી દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની બનતી જ હોય છે અને સ્વાદિષ્ટ પણ બનતી હોય છે. પણ આ કઢીમાં મકાઈ યુઝ કરવાની ક્યારે મેં પણ નહોતું વિચાર્યું, પણ મેં બનાવ્યું અને જોયું કે બહુ મસ્ત બને છે. કેવી રીતે બનાવવાની એ પણ જોઈ લઈએ. સામગ્રી તો આપણે જાણી લીધી, એટલે આપણે સામગ્રી જાણ્યા પછી ઓલવેઝ એક સોંગ સાંભળીએ છીએ, અને સોંગ પણ એવું કે વરસાદની સીઝન ચાલે છે અને વરસાદનું સોંગ હોવું જોઈએ, કેવું નહીં? અને આ વરસાદની સીઝન છે એટલે મને આ સોંગ યાદ આવે છે. ઘોડી જેસી ચાલ, હાથી જેસી તું, ઉસા

સોંગ તો સાંભળી લીધું અને પાછા આવી જઈએ મકાઈની કઢી પર. હવે મકાઈની કઢીની વાત ચાલતી હોય એટલે મોઢામાં પાણી આવ્યા વગર રહેવાય? અરે ના જ રહેવાય ને, તો એની રીત ઝટપટ લખી લઈએ. તો સૌ પ્રથમ એક મકાઈ લઈ એના નાના નાના ટુકડા કરી દેવાના, ઓકે, અને એને પછી કાચા પાકા બાફી લેવાના. ત્યારબાદ એક પેન લેવાનું, એ પેનમાં જીરું, સૂકા ધાણા, સૂકી મેથી, સૂકા લાલ મરચા અને આ બધું લઈને શેકી નાખો. ત્યારબાદ તેમાં શેકેલું મિક્સચર ને ગ્રાઇન્ડરમાં પીસવું અને એની સાથે સાથે લસણની કરી, એટલે કે લસણની એક જે આપણે લસણ ફોલીને જે કની કળીઓ હોય છે એ ભેગું કરવાનું. પછી કોપરું લેવાનું, કાપેલા કાંદા લેવાના, એ પણ જોડે પીસી નાખવાનું. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખવી, રાઈને ફૂટવા દેવી એટલે બરાબર તતડી જાય ત્યારે એમાં હિંગ, મીઠો લીમડો, કાંદા નાખીને થોડી વાર હલાવા, એટલે કે કાંદા આપણા કેવા બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી કરવાનું. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું મિક્સચર નાખી થોડી વાર તેને ઉકળવા દેવાનું, એટલે એ જ મિક્સચર જે આપણે પીસ્યું હતું ગ્રાઇન્ડરમાં. હવે એમાં બાફેલા મકાઈના ટુકડા નાખી થોડું પાણી નાખી થોડી વાર રહેવા દો. પછી એમાં તમારે દહીં, છાશ નાખવી હોય તો તમે નાખી શકો છો, અને એ ના નાખવી હોય તો તમે લીંબુ નાખીને પણ એને બનાવી શકો છો. તો આમ તમારી કઢી તૈયાર થઈ જાય છે, એને પ્લેન રાઈસ સાથે યા એમ જ કોઈ પણ મકાઈના રોટલા સાથે યા તો બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળશું નવી કોઈ વાનગી સાથે. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આર્ટિકલ 370 અબોલિશ થઈ ગયું હતું.
1: કરેક્ટ, ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ મૂવ ઓફ ધીસ.
0: યસ યસ. પણ જ્યારે આદિત્યને સ્ટોરી વાંચી કે કેવી રીતે થયું હતું,
1: એ આદિત્ય જ લખી છે.
0: આદિત્ય જામલે, ચાર રાઇટર્સ હતા, મોનાલ ઠાકર, આદિત્ય જામલે, આદિત્ય ધર એન્ડ અર્જુન ધવન, ચાર લોકોએ લખી હતી. અને મેં એક એડિશનલ સ્ક્રીન પ્લે નો પાસ કર્યો હતો એની ઉપર. તો અમે લોકોએ લખી હતી. તો એ જે સ્ટોરી હતી એટલી ઇન્ટરેસ્ટિંગ હતી, બટ એ ઇન્ટરેસ્ટિંગ બહુ ટેકનિકલ હતી સ્ટોરી.
1: હા, બહુ સબ્જેક્ટ જ બહુ ટેકનિકલ છે ને.
0: હાઉ ડુ યુ ટેલ એન ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ઓન સચ અ ટેકનિકલ સબ્જેક્ટ? હાઉ ડુ યુ ટેલ એન ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ઓન અ મિસિંગ ક્લોઝ? એકચ્યુઅલી મુદ્દો પિક્ચરનો એ તો એક ક્લોઝ મિસિંગ હતો.
1: કરેક્ટ.
0: હાઉ ડુ યુ મેક ધીસ ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ? દેટ વોઝ ધ ચેલેન્જ. એન્ડ આઈ થિંક ઇટ્સ અ વેરી વેરી ગ્રીપિંગ ફિલ્મ.
1: વેરી
0: વેરી ગ્રીપિંગ. ધેર ઇઝ ઇનફ મસાલા, એઝ યુ સે, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ સો ઓથેન્ટિક, સો રિયલ, એકદમ નો નોનસેન્સ. યુ નો, અમારા જે રેફરન્સીસ હતા, ઝીરો ડાર્ક થર્ટી, ફ્રોસ્ટ નિક્સન, હોલીવુડમાં આ પિક્ચર કેવી રીતે બનતી, બટ બોલીવુડ ઇમોશન્સ સાથે, કે ઇટ શુડ કનેક્ટ વિથ એવરી
1: ઇન્ડિયન.
0: ઇન્ડિયન, યુ નો, આઈ ડોન્ટ થિંક આર્ટિકલ 370 ઇવન ટુડે ઇઝ અ જિંગોઇસ્ટિક ફિલ્મ.
1: કરેક્ટ.
0: બટ ઇટ્સ નોટ અ ભારત માતા કી જય,
1: નોટ એટ ઓલ,
0: બટ ઇટ્સ અ વેરી પેટ્રિયોટિક,
1: વેરી રિયલિસ્ટિક ફિલ્મ.
0: વેરી રિયલ,
1: વેરી રિયલિસ્ટિક ફિલ્મ.
0: સો દેટ વોઝ ધી એન્ટાયર આઈડિયા.
1: કે 23 દિવસમાં, એઝ યુ સેડ.
0: નહીં નહીં, દેટ ઇઝ બારામુલા.
1: દેટ ઇઝ બારામુલા.
0: આર્ટિકલ 370 વોઝ મેબી 45 ડેઝ.
1: અને ક્યાં શૂટ કરી?
0: એ બી કાશ્મીરમાં અને બોમ્બેમાં. દિલ્હીમાં, બોમ્બેમાં અને કાશ્મીરમાં. એમાં બી કાશ્મીરનો કાફી મોટો સ્કેડ્યુલ હતો.
1: પણ યુ ગાઈઝ વેર વેરી ફર્મ કે આપણે શૂટ તો કાશ્મીરમાં જ. કાશ્મીરની વાર્તા કાશ્મીરમાં જ કેવી છે?
0: કાશ્મીરની વાર્તા કાશ્મીરમાં કેવી છે, ઠંડમાં કેવી છે, જે જે વી ડીડ નોટ વોન્ટ ટુ ડુ VFX, વી વોન્ટેડ ટુ કીપ ઇટ વેરી વેરી ઓથેન્ટિક. એન્ડ ધી આઈડિયા ઓફ ડુઈંગ અ હોરર ફિલ્મ ઇન કાશ્મીર, કાશ્મીર ઇઝ અ વેરી ઇરી પ્લેસ. એ પ્લેસમાં છે ને, દેર ઇઝ ગ્રીફ ઇનસાઇડ એન્ડ યુ કાન્ટ, એ તમે ભૂલી ના શકો.
1: કરેક્ટ.
0: યુ નો, રાતના 8 વાગ્યા પછી કાશ્મીરમાં ઘૂમવું ઇઝ નથિંગ શોર્ટ ઓફ અ હોરર ફિલ્મ. ઇટ ઇઝ વેરી વેરી સ્કેરી. સો દેટ ઇઝ દેટ વી વોન્ટેડ ટુ કેપ્ચર એઝ ધી ઇમોશન. અને એ ઇમોશન આઈ થિંક અમે લોકો બારામુલામાં
1: વાતાવરણના જે ઇમોશન્સ છે.
0: યા, સો ઇટ્સ વેરી ફની. ઇવન ધો ધૂમધામ એન્ડ બારામુલા અમે શૂટ પહેલા કરી હતી, આર્ટિકલ 370 રિલીઝ પહેલા થઈ હતી.
1: ઓકે.
0: યુ નો, અને જેવી આર્ટિકલ 370 રિલીઝ થઈ, પછી ધૂમધામ આવી, પછી બારામુલ્લા આવી. ઓલસો વી વર શૂટિંગ ઇન વેરી વેરી સેન્સિટિવ પ્લેસીસ,
1: બટ એ બધા સીન્સ છે, બધા રિયલ, એટલે એક્ચ્યુઅલ જે ચાલતું હતું એ છે.
0: યા, ઓથેન્ટિક, રિસર્ચ્ડ, વેલ રિસર્ચ્ડ ફિલ્મ્સ બંને છે. તો એ કર્યું. મીનવાઇલ મારું રાઇટિંગ તો ચાલતું જ હતું.
1: એ દરમિયાન મેં તે શું લખ્યું, અધર ધેન B62?
2: આઈ હેવ વન ક્વેશ્ચન.
0: શ્યોર.
2: વોટ ઇઝ યોર રિસર્ચ પ્રોસેસ?
0: We have very, very talented people in-house who are in tune with the political ideology. Or they have their ear to the ground. Eva loko chhe. To hamaro ek writer chhe, Monal. Monal ne Baramula lakhi chhe ane Article 370 lakhi chhe. Enu research outstanding chhe. The contacts that he has, he comes from an army background.
1: Okay.
0: Depth ma jaye. ક્યાંથી ઇન્ફોર્મેશન નીકાળે હું ઉભી ના બોલી
1: શકું
0: એવું છે. અને વી હેવ અનધર ગાય હુ વી વર્ક વિથ, ઇઝ અ જર્નલિસ્ટ કોલ આદિત્ય રાજકોલ.
1: યસ.
0: સો આદિત્ય રાજકોલ ઇઝ વેરી વેરી ક્લોઝ ટુ અસ એન્ડ હી ગેટ્સ અસ અ લોટ ઓફ, બહુ અમે જે ક્વેશ્ચન પૂછીએ એનું ઓથેન્ટિક બેક્ડ બાય રિસર્ચ ઇન્ફોર્મેશન આદિત્ય રાજકોલ અમને આપે છે. એન્ડ દેર આર અધર્સ ઓલ્સો. There are

0: specialists, research specialists at all times for all kinds of genres, and we get them on board and we make sure they are respected, credited, and Aditya sits extensively with them. We all sit extensively with them, and કોઈ બી જર્નલિસ્ટ હોય ને જેટલા ક્વેશ્ચન એને વધારે પૂછો ને એને વધારે મજા
1: એને વધારે મજા હા કારણ કે એ બધું અંદર પડે
0: અમે અમે લોકો ક્વેશ્ચન્સ તો ઘણા પૂછીએ અને સમટાઈમ્સ વી ડોન્ટ શાય અવે ફ્રોમ ધ રિયલ થિંગ ક્યારેક ક્યારેક જે રિયલ ઇન્ફોર્મેશન લોકોને મળે બી એ લોકો દે ડોન્ટ પુટ ઇટ ઓન સ્ક્રીન બીકોઝ દે આર સ્કેર્ડ ઓર વોટ એવર અમે લોકો મેક શ્યોર કરીએ કે એન્ડ વી ડોન્ટ ઇફ સમથિંગ ઇઝ નોટ ફેક્ચ્યુઅલી કરેક્ટ વી ડોન્ટ પુટ ઇટ ધેટ્સ ક્લિયર યુ નો સો we have a very very solid research team that does research and ame clear che ke ame loko storytellers che and our job is to present the research in the most interesting entertaining
1: way
0: and accessible way ke mari mummy ne bhi samajh ma aavi joye
1: barabar che
0: ke article 370 seni mate what is the film about
1: ha
0: to e valu che to research ma maja amne maja aave
1: maja aave
0: ha maja aave ha janvanu curiosity bahu che અને આદિત્ય ઇઝ વેરી એક્ટિવ ઓન ટ્વિટર એને બધું વાંચે છે બધું વાંચે હમણાં આપણે પીક ડિટેલિંગ બાય આદિત્ય એ હર મીમ જોવે છે એટલે હશે બી છે તો એ ચાલે છે બટ કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે એ દરમિયાન
1: એઝ અ રાઇટર
0: એઝ અ રાઇટર
1: હા
0: એઝ અ રાઇટર આઈ એમ અ રોમકોમ ગાય આઈ લવ ધ જોનર એન્ડ આઈ વોન્ટ ટુ ડુ જસ્ટિસ ટુ ધ જોનર કોમેડી કમિંગ ઓફ એજ ધીસ કાઇન્ડ ઓફ આ બધા જે જોનર્સ છે મને એ બધા એક્સપ્લોર કરવા હતા તો મેં ડિસાઇડ કર્યું કે હું આ બધા જોનર્સ એક્સપ્લોર કરીશ
1: એઝ અ રાઇટર
0: એઝ અ રાઇટર ઘણી બધી શોઝ લખ્યા ફિલ્મ્સ લખી મિસમેચના ચાર સિઝન લખી ફોર્થ સિઝન
1: ચાર તે લખી
0: હા મિસમેચના ચાર સિઝન આવ્યા છે એ મેં લખ્યા છે મેં એક શો લખ્યો વિચ ઇઝ અ કોમેડી શો કોલ્ડ ડી યુ વોન્ટ અ પાર્ટનર ફોર એમેઝોન પ્રાઇમ મેં પરમસુંદરી પિક્ચર વિચ ઇઝ મેડોક મેડોક સાથે લખ્યું આઈ ડીડ અ પાસ ઓન ધ ડાયલોગ્સ ઓફ તેરી બાતો મેં ઉર્જા જીયા ઓલસો
1: ઓકે
0: આઈ એમ અ ડાયલોગ કન્સલ્ટન્ટ ઓન દેટ તો એ બધા ફન એન્ટરટેનિંગ અર્બન
1: દેટ ઇઝ યોર જોનર
0: દેટ ઇઝ માય રાઇટિંગ જોનર
1: રાઇટિંગ
0: યુ નો દેટ આઈ ડિસાઇડેડ દેટ આઈ વોન્ટ ટુ પિક ઓન બાકી તો ઘણી બધી પિક્ચર યશરાજ માટે લખી છે ધર્મા માટે લખી છે જે બની નથી આપણે શું છે કે એઝ અ રાઇટર યુ રાઇટ 10 ફિલ્મ્સ અને 3 બી બની જાય તો 1 બી બની જાય તો અરે વાહ
1: લોટરી લાગી જાય
0: લોટરી લાગી જાય એવું
1: લોટરી લાગી જાય
0: તો એટલે એઝ અ રાઇટર આઈ પુટ માય એગ્સ ઇન ડિફરન્ટ બાસ્કેટ બીકોઝ યુ નેવર નો વિચ વન ઇઝ ગોઈંગ ટુ
1: કરેક્ટ
0: મેં વિવેક સાથે એક પિક્ચર લખી હતી વિચ વોઝ અ મ્યુઝિકલ
1: તારો ડિરેક્ટર
0: હા વિનાશી સુદેશનો ડિરેક્ટર એ કાસ્ટ થઈ ગયું હતું બધું થઈ ગયું હતું લાસ્ટ મિનિટ શેલ્ફ થઈ ગઈ બટ દેટ વોઝ સચ અ બ્યુટિફુલ હાર્ડકોર લાલા લેન્ડ મીટ્સ ઇન ધ હાઇટ્સ મીટ્સ You know, that kind of a musical.
1: A genre. Yeah.
0: Fantastic. You know, it would have been a great cinematic experience. I have written things for Yash Raj also, which are fantastic. Matlab, I wish the world gets to see those scripts getting made at some point. You know, because they are such great. They have the potential to be such great, great cool, new films, unique films.
1: Taro, within, favorite writer kaun?
0: In Hollywood, I love this, again, different genres, different writers, you know.
1: In particular,
0: when it
1: paanch
0: comes...
1: Naam leva na hoi to kaya
0: hai. I love, paanch naam to khabar nahi, but I love Stephen King. I think he consistently delivers great, great stories. I love Nora Ephron. I think she's one of the greatest romantic writers. I love a writer called Richard Curtis. જેને બ્રિટિશ હ્યુમર જો ને ઇઝ કેપ્ચર્ડ બ્રિટિશ હ્યુમર
1: આપણે તે કટ હ્યુમર
0: યસ યસ
1: દેને આવે
0: રિચર્ડ કર્ટિસ નું બ્રિટિશ હ્યુમર હી મેડ યુગ્રાટ યુ નો ધીસ અ સુપરસ્ટાર સો રિચર્ડ કર્ટિસ ઇઝ ફેન્ટાસ્ટિક પછી એન્ડ ઇટ્સ નોટ લાઈક હી જસ્ટ સ્ટક ટુ રોમેન્સ યુ નો એન્ડ વાઇલ હી ઇઝ રિટન સમ ઓફ ધ ગ્રેટેસ્ટ નોટિંગ હિલ ફોર વેડિંગ્સ એન્ડ અ ફ્યુનરલ ઓલ ધીસ ફિલ્મ્સ આર રિટન બાય રિચર્ડ કર્ટિસ બટ હી ઇઝ ઓલસો રિટન ડોક્ટર હુ You know, and he wrote the greatest run of Doctor Who. And I'm a big fan of Doctor Who. I love sci-fi. If you see my house, I have the Doctor Who.
1: We are
0: telephone
1: going to booth. See your house and yes, food yes. as well.
0: telephone booth. Che, you know, I the David Tennant no, je run che, Doctor Who. No. I just love it. Yeah.

0: અહીંયા હિન્દીમાં કોણ?
1: હિન્દીમાં આપણે જોવા જઈએ તો આઈ લવ સલીમ જાવેદ. આઈ થિંક જે રીતે આઈ સ્ટીલ ગો બેક ટુ સલીમ જાવેદ. આઈ લવ નીરજ વોરા. નીરજ વોરા ઇઝ ડિફાઇન્ડ ધ કોમેડી જે એ આઈ થિંક દેટ એરા ઇઝ maybe not coming back.
0: Nah, yes, you know, I mean
1: he was one of a kind. Kadar Khan, Neeraj Vora, those films are just evergreen. You can watch them forever, you know.
0: Neeraj bhai ne to adhak kissa ho je Neeraj bhai ni vaat nikli to hu
1: please
0: ek share karu. ek var Bhaidas auditorium ni bar mane male Pajero sports gaadi leine Maruti 800 ma thi sidha Pajero par em darwajo kholyo ane I am talking this incident of 97. દરવાજો ખોલીને એમણે કીધું કે આવો આવો શિયાળામાં આવો, કારણ કે પહેલી એસી કાર હતી.
1: વાવ,
0: ધીસ વોઝ નીરજભાઈ.
1: ક્રેઝી ક્રેઝી. આઈ લવ હિમ યાર. વોટ હી હેઝ ડન ફોર પ્રિયદર્શન ફિલ્મ્સ એન્ડ ઓલ,
0: ઇટ
1: ઇઝ આઇકોનિક.
0: આઇકોનિક.
1: ધ લાઇન્સ આર આઇકોનિક, ધ સીન્સ આર આઇકોનિક, ધ હાઉ ફાસ્ટ ઇટ ધે રોટ યાર. વોટ કાદર ખાન એન્ડ નીરજ, લાઈક ધીઝ ગાઈઝ વર રાઇટિંગ સો ફાસ્ટ, નેચરલી આવતું હતું, યુ નો. So I just love that that
0: Neeraj bhai nu lakhelu haji chale
1: che, haji chale che,
0: haji chale che.
1: Have have memes bani gaya che, have pop culture bani gayo che. Ane tame kitlu bhi karo, it's not, it can't be replicated.
0: Not
1: so
0: at all.
1: I love that. I think in terms of, and see with him, it's in terms of dialogue, in terms of characterization, in terms of structuring, what Salim Javed did is outstanding. Now I think Aditya Dhar is, matlab now everyone knows, but I've been a fan since forever. Right, of his writing. I've seen the stuff that he is not made, has not been made also, and what great writing that.
0: Tari process se writing.
1: My process with writing is it has to come from the heart. You know, mara writing ma agar heart thi na aave koi vastu to khabar padi jaye, you know. Also my process of writing is very deadline driven. I work best when there is a deadline.
0: There is a deadline pressure.
1: Yes, there is a deadline pressure. I also am someone who is extremely, extremely collaborative. I feel like writing is such a lonely, itlo lonely vastu che na writing, ke roopa besine you can just go absolutely crazy with your thoughts, you know, unfortunately. That's why I will write with a director or with a co-writer, because they will push me into performing something which is beyond what I can think.
0: Correct.
1: I am very aware of my limitations as a writer, hence I rely a lot on my team, you know, and I have had some fantastic co-writers all throughout who have been so supportive, who have been and who have really pushed me into delivering what is the best work.
0: Tari lakheli script idea level par thi theine final, who is your first reader? Pellu kon vaanche athva tu pellu kone narrate kare athva pellu kone vanchave?
1: મારા છે ને ત્રણ ચાર રાઇટર ફ્રેન્ડ્સ છે જેની સાથે હું વિસલિંગ બુઝમાં ભણ્યો છું.
0: ઓકે, કોણ કોણ?
1: એક સંદીપ,
0: પહેલા તારી જે શું કહે પંચિંગ બેગ,
1: સંદીપ પાટીલ છે, ઋત્વિક જોશી છે, અક્ષય ઝુંઝુનવાલા છે જેની સાથે મેં મિસમેચ લખ્યું છે, નંદિની ગુપ્તા છે જેની સાથે મેં મિસમેચ લખ્યું છે, એ લોકોને હું પહેલા વંચો.
0: અને એ લોકો તરફથી રિજેક્શન આવે તો વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોસેસ?
1: હું એ લોકોનો ફીડબેક લઉં.
0: ઓકે,
1: રિજેક્શન તો કેમ કે હું એક આઈડિયા બી આવે તો હું બધા સાથે ડિસ્કસ કરું ને, એટલે રિજેક્શન તો ના આવે એટલું, પણ કેમ કે હું હર લેવલ પર લોકોને વંચાવું
0: સ્ટેપ બાય
1: સ્ટેપ બાય સ્ટેપ. આઈડિયા આવે ને હું 10 લોકોને કહું, 10 માંથી 8 લોકો ઓ શિટ આ કુલ છે તો જ પિક્ચર લખવાનું ટ્રાય કરો, ને તો ડોન્ટ રાઇટ અ ફિલ્મ દેટ નો વન ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન.
0: કરેક્ટ.
1: રાઇટ લાઈક એન ઓડિયન્સ, યુ નો.
0: ઓકે, દેટ ઇઝ યોર પ્રોસેસ.
1: દેટ ઇઝ માય પ્રોસેસ, કે એઝ એન ઓડિયન્સ વિલ આઈ બી ઇન્ટરેસ્ટેડ ઇન વોચિંગ ધીસ. એઝ એન ઓડિયન્સ મારા મનમાં, મારા મનમાં ઓડિયન્સ તરીકે આ લોજિકલ સવાલ આવશે કે નહીં આવે? અગર નહીં આવે તો પછી આગળ વધો, અને અગર આવશે તો એને ક્લિયર કરો.
0: પહેલી સક્સેસ મોમેન્ટ કઈ હતી તારી લાઈફમાં, જે તારી દ્રષ્ટિએ, ફ્રોમ યોર પર્સપેક્ટિવ, કે હા યાર આમ પપ્પાને જે પ્રોમિસ આપ્યું હતું ને કે હું કંઈક કરીશ એમ?
1: એ આઈ થિંક ખબર નહીં, એનું નથી ખબર, પણ
0: or are you still waiting for
1: I'm it? Still waiting, because I don't take success too seriously, yeah.
0: You that's know? A great idea of,
1: because I have I don't think that I can attribute ki success marud nahi, એક ટીમનું છે. એ ટીમ વગર હું ક્યારેય સક્સેસફુલ

0: ના બન્યો હતો. એટલે હું ક્યારે સક્સેસને એટલું સિરિયસલી ના લઉં કે અરે હા, કેમ કે એક તો લાઈફ ધક્કા માર્યા છે ઘણા, એ ખબર પડે કે આજે તમે અહીંયા છો કાલે તમે અહીંયા પાછા આવી જવાના છો, ટાઈમ ટાઈમની વાત છે. એટલે ફોર મી ઇટ્સ લાઈક લોકોને ગમ્યું, લોકો એપ્રિશિએટ કરે છે અને લોકો યાદ રાખે છે મારું કામ.
1: યાદ રાખે છે
0: એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને લોકોને હું દેખાઉં છું મારા કામમાં, મને બહુ મને ત્યારે બહુ ગમે જે લોકો યાર આ લાઈનમાં ના મને તું સંભળાય.
1: ક્યાં બાત,
0: મને એમ બહુ ગમે, મને એમ બહુ મજા આવે
1: ત્યારે સંતોષ મળે,
0: ત્યારે સંતોષ મળે
1: કે થવાનો
0: આ તું જ લખી શકતો હતો, આ કોઈ બીજું લખી ના શકે.
1: ક્યાં બાત, યુ નો એવા તારા લખેલા કયા ડાયલોગ્સ કે જેને તું પોતે જેના પ્રેમમાં હોય, ઓડિયન્સ તો હોય પણ
0: આઈ થિંક આપણે મિસમેચનું ટ્રેલર જોઈએ યા આપણે પરમસુંદરીનું ટ્રેલર જોઈએ, એ યુ નીડ ટુ નો મી એઝ અ પર્સન ટુ નો દેટ આઈ હેવ રિટન ધીસ લાઈન. તો એમ ઇટ વિલ બી વેરી, એવું કે બોસ્ટિંગ ના કરે આ લાઈન મેં લખી છે મુખે, એવું જવાની જરૂર નથી એમાં, યુ નો. પણ જે મને જાણે છે ઓર જે મારું વર્ક ફોલો કરે છે એને એક પેટર્ન દેખાશે, યુ નો
1: યોર સિગ્નેચર સ્ટાઇલ.
0: આઈ ફીલ એક સિગ્નેચર સ્ટાઇલ હશે જ, કેમ કે એઝ અ રાઇટર હર રાઇટરનો એક વોઇસ હોય.
1: કરેક્ટ.
0: અને આઈ થિંક જ્યારે પીપલ એ વોઇસને પહેચાને અને એ વોઇસને એપ્રિશિએટ કરે તો મજા આવે. ઇટ ડઝન્ટ ડિપેન્ડ ઓન હાઉ મેની પીપલ આર પોસ્ટિંગ અ સ્ટોરી અબાઉટ યુ, દેટ ડઝન્ટ મેટર. તો દેટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ એવું હિટ થાય કે અરે પીપલ આર વોચિંગ ધ ફિલ્મ. ઇટ ડઝન્ટ મેટર હાઉ મેની ઇન્ટરવ્યુઝ યુ હેવ ગોટન ઓર હાઉ હાઉ મેની મેસેજીસ યુ ગોટ, નોટ એ મેસેજમાં શું લખેલું છે અને શું પકડાયું છે ને,
1: દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ,
0: દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ક્યારેક ક્યારેક એમ લાગે કે યુ નો સમ ફિલ્મ્સ યુ હેવ વર્ક્ડ અ લોટ ઓન, સમ ફિલ્મ્સ યુ હેવ નોટ વર્ક્ડ અ લોટ ઓન. અને જ્યારે ધ ફિલ્મ્સ દેટ યુ હેવ નોટ વર્ક્ડ અ લોટ ઓન એમાં તમને પ્રેઝ મળે તો એ અપનો ના અપની વાળી ફિલિંગ ના
1: વાળી ફિલિંગ
0: યુ નો. બટ ઇવન ઇફ ઇટ ઇઝ અ ફ્લોપ ફિલ્મ દેટ પીપલ હેવ લવડ, એમાં જ્યારે આવે ત્યારે સારું લાગે કે યાર ઠીક છે ફિલ્મ ના ચાલી. એન્ડ જી આઈ હેડ હિટ્સ એન્ડ ફ્લોપ્સ, આઈ હેડ આઈ ડોન્ટ થિંક આઈ હેડ અ ફૂલ ફ્લેજ્ડ ડિઝાસ્ટર થેન્કફુલી ટચવુડ, બટ
1: અપડાઉન્સ તો આવ્યા છે.
0: ટ્રોલિંગ બી થઈ છે.
1: અચ્છા, ટ્રોલિંગ પણ
0: ટ્રોલિંગ થઈ છે. મીનાક્ષી સુંદરેશ્વરના ટાઈમ પર બહુ ટ્રોલિંગ થઈ હતી, પરમ સુંદરીના ટાઈમ પર બી બહુ ટ્રોલિંગ થઈ છે. કેમ કે શું થયું કે વી ટ્રાય ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. મીનાક્ષી સુંદરેશ્વરના ટાઈમ પર ધ ફર્સ્ટ ફિલ્મ આઈ વુડ સે વિચ ઇઝ સેટ ઇન ધ સાઉથ, બટ ધ કેરેક્ટર્સ આર ટોકિંગ ઇન હિન્દી.
1: હિન્દી, યસ.
0: સો અ લોટ ઓફ તમિલિયન્સ વર ઓફેન્ડેડ કે વાય આર ધીઝ પીપલ ટોકિંગ લાઈક ધીસ, યુ નો ધેટ્સ નોટ રાઇટ. ઓફકોર્સ ઇટ્સ નોટ, ઇટ્સ નોટ ઓથેન્ટિક. બટ વેન યુ સી અ ચર્નોબિલ વિચ ઇઝ સેટ ઇન રશિયા, ત્યારે બી લોકો ઇંગ્લિશમાં વાત કરે છે ને, યુ નો. Language is not the only thing that defines a culture.
1: Correct. ઘણા બધા aspect.
0: ઘણા બધા aspect. And with the Meenakshi Sundareshwar especially, we have approached that film with such curiosity and love for the culture. You know, આવી આવું કરવા જશો ને તો હિન્દી ફિલ્મ ખાલી નોર્થ ઇન્ડિયામાં સેટ થશે.
1: સેટ થશે.
0: રામલીલા બી ગુજરાતમાં સેટ છે.
1: પણ ઇટ હેઝ
0: અપીલ. There are so many. હા, it is appeal to everyone.
1: Everyone.
0: They are talking in Hindi.
1: Correct.
0: ફ્લેવર માટે આપણે ઇનફ ગુજરાતી વર્ડ્સ નાખ્યા છે અને એઝ ગુજરાતી વી આર નોટ ઓફેન્ડેડ કે વાય આર યુ ટોકિંગ હિન્દી.
1: નોટ એટ ઓલ.
0: આઈ ફીલ અ લિટલ સેડ બીકોઝ પીપલ હેવ મિસ ધ પોઈન્ટ, યુ નો, પીપલ હેવ મિસ ધ ઇન્ટેન્શન. પરમ સુંદરીના ટાઈમ પર બી બહુ ટ્રોલિંગ થયું હતું, યુ નો. પણ જ્યારે લોકોએ પિક્ચર જોયું ત્યારે લોકોને મજા આવી, યુ નો. આઈ ફીલ બધી ટાઈપના પિક્ચર બનવા જોઈએ, ડિફરન્ટ વર્લ્ડમાં પિક્ચર બનવા જોઈએ, નોર્થ ઇન્ડિયન ઓડિયન્સીસ માટે. ટુ એક્સપ્લોર દેટ વર્લ્ડ વોઝ વેરી ન્યૂ, વોઝ વેરી ફન, વોઝ વેરી એન્ટરટેનિંગ, યુ નો. તો આઈ રિયલી લવ એક્સપ્લોરિંગ વર્લ્ડ્સ થ્રુ માય મૂવીઝ. એઝ અ કિડ આઈ વોઝ નોટ વેરી વેલ ટ્રાવેલ્ડ, હું ઘરે બેઠો તો ફોર મોસ્ટ પાર્ટ. તો હવે જ્યારે હું ફિલ્મના થ્રુ
1: માધ્યમથી
0: ફિલ્મના માધ્યમથી બીજા વર્લ્ડ એક્સપ્લોર કરું ને, મને તો બહુ મજા આવે. And I try to do that, bo badi, but mostly I don't like to set anything in Bombay. With
1: Navi Duniya.
0: Navi Duniya create karvanu, et to cinema chhe na, et to maja chhe. યુ નો

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, ધીસ ઇઝ આરજે પ્રિયંકા એન્ડ યુ આર લિસનિંગ રેડિયો 90.4 FM. વાત કરવી છે તમારી જોડે કે જ્યારે કોઈ વસ્તુ તમને મળે નહીં ને ત્યાર સુધી એને પામવાની ઝંખના જબરજસ્ત પ્રબળ થઈ જતી હોય, પણ જ્યારે તમને એ વસ્તુ મળી જાય પછી એની વેલ્યુ એ તરત જ ઘટી જાય છે. તમે હમણાં રિસેન્ટમાં આવેલી મૂવી ધુરંધર વિશે જ વાત કરી લો. ધુરંધર જ્યારે આવી

ત્યારે બધા એનું જાણે ઘોડા પૂર ઉમટ્યું હોય ને મૂવી જોવા માટે, એવું હતું. થિયેટરોની અંદર હાઉસફુલના બોર્ડ હતા, બધા જ ધુરંધર મૂવી જોઈને આવેલા. ધુરંધર પાર્ટ ટુ આવ્યું ત્યારે પણ પહેલેથી જ તૈયારી હતી ધુરંધર જોવાની, કારણ કે 4 કલાકનું મૂવી હોય અને જોવાની એક્સાઇટમેન્ટ હોય, એનાથી વધારે શું જોઈએ. પણ જ્યારે હમણાં રિસેન્ટમાં આ મૂવી હમણાં જ આવ્યું ટીવી ઉપર, શું ત્યારે તમને મૂવી જોવાની એટલી એક્સાઇટમેન્ટ હતી જેટલી તમને થિયેટરમાં જઈને જોવાની હતી? આજે તમારી સાથે આ જ વાત કરવી છે. વર્ષો પહેલાં જ્યારે વેકેશન પડતું ત્યારે ઘરમાં એક એક્સાઇટમેન્ટ રહેતી. બે વસ્તુઓ મહત્ત્વની હતી, સાયકલ, વિડીયો ગેમ્સ રમવું. પણ અત્યારે એ વેકેશન અમુક સમય પછી તમને બોરિંગ લાગવા માંડે. આપણે સ્કૂલમાં જતા હોઈએ કે કોઈ પણ જગ્યાએ જતા હોઈએ, તમને અમુક બ્રેક મળે ત્યારે તમને એમ લાગે કે ક્યારે વેકેશન પડે, ક્યારે આપણે છૂટા થઈએ. પણ વેકેશન પડે એટલે થોડા ટાઈમમાં આપણને એવું લાગે કે હવે જલ્દી સ્કૂલ ખુલી જાય તો સારું. એવી જ રીતે કોઈ વ્યક્તિ તમારા જીવનની અંદર તમે એને ઝંખતા હોય, પણ જ્યારે એ તમને મળી જાય ને પછી તમને એની વેલ્યુ ના રહે. કેમ ખબર છે? કારણ કે ક્યારેક ક્યારેક આપણે વસ્તુ હોય કે વ્યક્તિ એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગીએ. કોઈ પણ વ્યક્તિની કિંમત આપણને ત્યારે જ સમજાય જ્યારે એ આપણા જીવનમાં ના હોય. અને જ્યારે એ જીવનમાં ના હોય ને ત્યારે આપણને ખબર પડે કે આના વગર મારા જીવનની અંદર આટલો સમય અથવા તો આટલો પાર્ટ એ ખુશ રહ્યા વગરનો જાય છે. તમારા જીવનમાં એવું કયું વ્યક્તિ છે કે જેને તમે આજકાલ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંડ્યા?

પોસ્ટમેન હતો. લગભગ છેલ્લા 10 વર્ષથી એ પોસ્ટમેન તરીકેની ફરજ બજાવતો હતો. એક દિવસ એના હાથમાં એક કવર આપ્યું અને આ કવરની અંદર લખ્યું હતું, પ્રતિ દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ. પોસ્ટમેનને થયું, આવું તો વળી કેવું એડ્રેસ, અને આવું લખનાર કોણ કે જેને ડાયરેક્ટ ભગવાન દ્વારિકાધીશને જ લખી દીધો પત્ર. પોસ્ટમેનને થયું કે લાય ચાલ હું બી થોડો વાંચી લઉં. અંદર લખ્યું હતું, પ્રિય દ્વારિકાધીશ કૃષ્ણ ભગવાન, પ્રણામ. હું 72 વર્ષની છું, પેન્શન પર જીવું છું. હમણાં મારું પર્સ જોડાઈ ગયું. એ પર્સમાં 1000 રૂપિયા હતા. મારું આ મહિનાનું પેન્શન તો પતી ગયું છે, હજી 10 દિવસ બાકી છે. દીકરી અને જમાઈને જમવા બોલાવ્યા છે, તો હે પ્રભુ મારી મદદ કર. જેમ નરસિંહ મહેતાની તે લાજ રાખી તેમ મારી લાજ રાખ. આ લેટર વાંચી અને પોસ્ટમેન ગદગદિત થઈ ગયો. એને પોતાની પોસ્ટ ઓફિસના દરેક વ્યક્તિને આ વાત સંભળાવી અને બધાએ નક્કી કર્યું કે આપણે આ માજીની મદદ કરીશું. બધાએ પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું અને 800 રૂપિયા ભેગા કર્યા. 800 રૂપિયા ભેગા કરી અને જે એડ્રેસથી આ પત્ર આવ્યો હતો ત્યાં મોકલી દીધો. થોડા સમય પછી ફરીથી એ જ પત્ર આવ્યો અને અંદર લખ્યું હતું, પ્રતિ દ્વારિકાધીશ. એટલે બધાને એક્સાઇટમેન્ટ થઈ કે આને શું લખ્યું હશે પત્રમાં. આખું પોસ્ટ ઓફિસના બધા ભેગા થઈ ગયા અને એક જણે કવર ખોલીને વાંચવાની શરૂઆત કરી. અંદર લખ્યું હતું, અતિ પ્રિય દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ, તે મારી લાજ રાખી ગીરધારી. તારા મોકલેલા રૂપિયામાંથી જમવાનું એ થઈ ગયું અને દીકરીને 51-51 શકન પણ અપાઈ ગયું. પણ તે જે રૂપિયા મોકલેલા એમાં 800 જ હતા, 200 ખૂટતા હતા. કદાચ 100% પેલા પોસ્ટ ઓફિસ વાળા પેલા ટપાલીએ આ 200 રૂપિયા ચોરી લીધા હશે. સુખી રહેવું હોય તો કોઈનો પોસ્ટનો લેટર, ઈમેલ, SMS વાંચવો જ નહીં, અને વાંચી લીધો હોય તો તેના પર એક્શન લેતા પહેલાં 1000 વખત વિચાર કરવો. કારણ કે તમારો ઈરાદો સારો હોઈ શકે છે, પણ કદાચ તમારું લીધેલું એક્શન એ સમય માટે યોગ્ય ના હોઈ શકે.

પેટે દહીં જમાવાનું રહી ગયું છે, જરા જોઈ લે ને, ત્યાં વાટકીમાં મેળવણ પડ્યું છે. અને જોજે હો, એક ચમચીથી વધારે મેળવણની જરૂર નહીં પડે. મારી મમ્મીએ મને રાત્રે દહીં જમાવાનું યાદ કરાવ્યું. હું દૂધમાં મેળવતી જ હતી ત્યારે મને વિચાર આવ્યો, માત્ર એક ચમચી મેળવણ એ આખા તપેલી ભરા દૂધનું કેવું આખું સ્વરૂપ બદલી નાખે છે. ગમે તેટલું દૂધ હોય એની જમાવાની તાકાત એક ચમચી મેળવણમાં છે. આ મેળવણ એટલે માણસનું વિલ પાવર. આ મેળવણ એટલે માણસની પોતાના જાત ઉપરનો વિશ્વાસ. ભલભલી અઘરી સિચ્યુએશન હોય એને સફળતામાં કન્વર્ટ કરવા માટે સેલ્ફ બિલીફ આપણને જોઈએ જ, જોઈએ ને જોઈએ જ. દહીં જમાવાની આખી ઘટનાનું એક બીજું અર્થઘટન પણ નીકળે. કોઈ પણ નાના માણસને નબળો ગણવાની ભૂલ ન કરવી, એ જ રીતે પોતાની જાતને કદી નબળી પણ ન ગણવી, નાની પણ ન ગણવી, અને નાનો તો એ રાઈનો દાણો એ યાદ રાખવું. નાનકડી ચમચી જેટલું મેળવણ હોય ને તો જ દહીં જામે. એટલે કોઈ પણ નાના માણસને ઓગણવાની ભૂલ કરવી જ નહીં. લગાન ફિલ્મ યાદ છે ને, એમાં પેલો સૌથી નાનો પ્લેયર કચરો નામ હતું એનું, અને તેને બરાબર હાથ પણ નહોતો હલતો. જે ખેલાડી હાથેથી અશક્ત હતો એ જ છેલ્લો બોલ સ્પિન કરીને મેચ જીતાડે છે. આપણી ટીમમાં જે કદાચ સૌથી વીક હોય ને એ જ આપણા જીતનું કારણ બની જાય. એટલે કદી કદી કોઈને પણ નાના ન ગણવા અને અગણવા પણ નહીં. આપણી નાની નબળાઈ કદી સૌથી વધુ શક્તિશાળી પાસું બની જતી હોય છે અને દરેક મુશ્કેલને તકમાં પલટી દેતી હોય છે.

આપણો એક જ દુશ્મન છે, મારો અને તમારો એક કોમન એનિમી છે. એ દર અઠવાડિયે આવે છે અને આ શત્રુનું આક્રમણ દર રવિવારે સાંજથી શરૂ થઈ જ જાય છે. સન્ડે રાત્રે પથારીમાં પડીને આ વેરીના વિચારો આવે છે. જેવી ઊંઘ પૂરી થાય, આંખ ઉંગડે એટલે આપણો દુશ્મન સાક્ષાત દર્શન દે. અને આપણા વિલનનું નામ છે સોમવાર. મંડે મોર્નિંગ્સ આર મોસ્ટ સ્ટ્રેસફુલ મોમેન્ટ ઓફ ધ વીક. દુનિયાનું સૌથી અઘરું કામ એ ટ્રાન્ઝિશન, એટલે કે સન્ડે ટુ મંડે. એવું નથી લાગતું કે આપણે કામ કરવું નથી ગમતું, પણ કામની શરૂઆત કરવા માટેની સ્ટ્રગલ ઘણી બધી પડે છે. ગાડી ગિયરમાં પડતા થોડી વાર લાગી જાય છે. ઘણા લોકો આખું વીક સતત કામ કરે અને વીકેન્ડ આવતા આવતા તો રખવાયા થઈ જાય, આવરા બાવરા બનીને બધું કામ પતાવી દે, પેલું પણ એન્જોય કરી લે. એમ વિચારીને રવિવારના 24 કલાક મજાના નામે ઈચ્છાઓની મજૂરી કરી નાખે અને એમાં નીચો આવી જાય. ઘણા લોકો એવા પણ હોય છે જેમને સેટરડે સન્ડે જેવું કશું હોતું જ નથી. વીકેન્ડમાં એ કામ કરતા હોય, મને એ લોકોની બહુ દયા આવે જેમને શનિ રવિ પણ મંગળ બુધ જેવું જ હોય છે. એમની મેન્ટલ હેલ્થનું શું થતું હશે વિચાર કરો. જ્યારે કોઈ યુરોપિયન કન્ટ્રીમાં ફરવા જઈએ ત્યારે આપણને સમજાય કે ખરા અર્થમાં રજા ભોગવવી શું છે. તેના લોકો પોતાની ફેમિલી સાથે, પોતાના ફ્રેન્ડ્સ સાથે જે વીકેન્ડ એન્જોય કરે છે એ જોઈને આપણને એમ થાય કે ભારતમાં તો બધા આપણે મજૂરી જ કરીએ છીએ. આ લોકોને ઇનવાઇન્ડિંગનો અર્થ ખબર છે. દોરી પર ચડેલા વળ જ્યારે ઉતરે ને ત્યારે જ તાણ ઘટે. યુરોપના લોકો મનગમતી પ્રવૃત્તિ જેમ કે સાયકલિંગ, સ્વિમિંગ, હાઇકિંગ, ટ્રેકિંગ, રીડિંગ, કુકિંગ ઓર જસ્ટ પોતાના જીવનને રસપ્રદ બનાવવા માટે કરે છે. જે રીતે એ લોકો વીકેન્ડને સુંદર ચિત્રની જેમ મઠારતા હોય છે, એમાં આરામના રંગોની પીંછી પણ ફેરવતા હોય છે. અને આપણે તો રઘવાટ રઘવાટ ને રઘવાટ. જેટલું ઇમ્પોર્ટન્સ આપણે કામને આપીએ છીએ એટલું રજાને પણ આપીએ. જેટલું પ્લાનિંગ આપણે કામનું કરીએ છીએ એટલું રજાનું પણ કરીએ. રવિવારે જો તમને નાવાનો આનંદ લેવામાં 10 મિનિટ એક્સ્ટ્રા ન ગાળો તો શું મતલબ? સન્ડે હોય ને જમવામાં તમારી ફેવરેટ આઈટમની લિજ્જત ના માણો તો શું મતલબ જમવાનો? બાળકો સાથે ના રમી શકો અને તમારી એક્ટિવિટી જે તમને ગમે છે એ ના કરી શકો તો શું મતલબ? વેતરું કરતા દરેક વ્યક્તિ માટે 2 વસ્તુ જરૂરી છે. એક તો રવિવારની મજા કરવી જોઈએ અને સોમવારની સવાર સરસ પડવી જોઈએ. મંડે એ કોઈ વિલન નથી. 1 વર્ષમાં 52 વાર કોઈ નવા કામની બિગનિંગનો ચાન્સ આપે છે આ મંડે. ગયા વીકમાં જે ન થઈ શક્યું એ કરવાનો ચાન્સ આપે છે મંડે. તો આપણું જીવન કેવું બનાવવું આપણા હાથમાં છે.

અમુક લોકો એમના પ્રોબ્લેમને બરાબર પરિચયમાં હોય અને એના સોલ્યુશન પણ ખબર હોય, છતાં પણ એ પોતાના સોલ્યુશનને કદી અમલમાં મૂકે જ નહીં. વૃથાનો બહુ ટિપિકલ પ્રોબ્લેમ છે. એને જોબ કરવી છે પણ એ જોબ કરતી નથી. એને ખબર છે કે જોબ કરવાથી બે ફાયદા થશે. એક, એને ફાઇનાન્શિયલી સપોર્ટ મળી જશે, અને બીજું, તેના અસ્તિત્વને ઓળખ મળી જશે, એની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ થશે, તેની ઉર્જાને યોગ્ય દિશા મળશે અને તેનો પોતાનો વિકાસ થશે, એને કંઈક કર્યાનો આનંદ થશે. આ આનંદ દિન પ્રતિદિન વધતો જશે. વૃથાને આ બધું બરાબર ખબર છે, છતાં એ જોબ નથી કરી શકતી. કારણ, એની પાસે સ્વતંત્ર નિર્ણય શક્તિનો અભાવ છે. એક સિમ્પલ ડિસિઝન લેવામાં પણ તે પાછી પડે છે. કોઈ પણ દેખીતા કારણ વગર એ વિચારે જ કરે છે, હું આમ કરું કે ના કરું, વાત પાછળ ફેલાતી જ જાય છે. સરવાળે નુકસાન કોને? વૃથાને પોતાને. આવા ઘણા લોકો હોય છે જેઓ નિર્ણયો પાછા જ ખેડતા હોય છે, ડીલે કરતા હોય છે, સતત હા ના હા ના, અને પછી કરિયરનો નિર્ણય હોય કે પછી વસ્તુ ખરીદવાની હોય, તેઓ સતત વિચાર કરે, કોઈ નિર્ણય લે જ નહીં. અમુક લોકો એવા હોય છે જેને પૂછો કે શું જમવું છે તો પણ એમ જ કે ખબર નહીં. ઘણાને મેડિકલ ટ્રીટમેન્ટમાં આવું થતું હોય છે. માંદગી વખતે શું કરવું એ પણ નક્કી ના કરી શકે.

યોગ્ય નિર્ણય ન લેવાની સિચ્યુએશનમાં સમયનો વ્યર્થ થઈ જાય. દીવો દીવો એમ બોલવાથી અંધારું દૂર નથી થઈ જતું. વરસાદ છે એમ બોલવાથી વરસાદ અટકી નથી જતો. જો આપણે વરસાદથી બચવું છે તો છત્રી અને રેઇનકોટ પહેરીને તો બહાર નીકળવું જ પડશે અને દીવો પ્રગટાવવા માટે આગને પેટાવવી જ પડશે.

उम्मीद जो होती है ना, वो पहाड़ी रस्तों सी होती है। हर मोड़ के बाद नया रास्ता जरूर मिलता है। पहाड़ों पे तो आप गए ही होंगे। पहाड़ों पे एक के बाद एक जैसे मोड़ आते हैं, हम टर्न लेते हैं और नया रास्ता खुलता है ना। उम्मीद का भी वैसा ही कुछ है। उम्मीद पे ही तो दुनिया कायम है। आवे सांभळ्यो तो एक रिक्शाना प्रवचनमां, रिक्शा वाला तरफथी फ्रीनुं प्रवचन आपणने मळतुं ज रहे। ખાસ કરીને પાલનપુરના રિક્ષાવાળા હોય અને તમને એક સારી એવી ફ્રીની એડવાઇસ આપી દે ત્યારે શું મજા આવે। જો કે આમાં હિન્દીમાં મને એડવાઇસ મળી મને થોડું નવું લાગ્યું। હું જ્યારે પણ રિક્ષામાં બેસું ત્યારે રિક્ષાવાળા જોડે વાત કરવાની મને મજા જ આવે। રિક્ષાવાળા ભાઈ એ તમને નવી નવી ટાઈપની વાતો કહે। તમે વિચાર કરો, તમે ગાડીમાં કે એક્ટિવામાં જતા હોય તમારા પર્સનલ ટ્રાન્સપોર્ટથી, પણ તમે જ્યારે રિક્ષામાં કે એમાં જાઓ તમને મજા ક્યારે વધારે આવે। રિક્ષાવાળા ભાઈ તમને દરેક પ્રોબ્લેમ બી કહેશે અને પ્રોબ્લેમનું સોલ્યુશન બી કહેશે। અને મને અમુક વાર એવું લાગે કે રિયલમાં એમને જે સોલ્યુશન આપે છે ને રિયલમાં એ જ સાચું સોલ્યુશન છે। એમનું થિંકિંગ સારું છે, એમનું વિચારવાની વાત સારી છે। હમણાં વચ્ચે હું અમદાવાદ ગયેલી એક્ઝામ માટે, અને અમદાવાદ ગઈ ત્યારે એક રિક્ષાવાળા ભાઈ મને મળ્યા। મેં એમણે કીધું કે મને મેટ્રો સ્ટેશન સુધી જવું છે, તો એમણે મને વચ્ચે રસ્તામાં એવું કીધું કે શાની એક્ઝામ હતી। મેં એમણે કહ્યું કે મારે આની એક્ઝામ હતી, ત્યારે એમણે મને પૂછ્યું કે બેન આ બધું ના કરો કે યુપીએસસી કરો। મેં એમણે કહ્યું કે ભાઈ આટલું એક શિક્ષકની મારાથી થતી નથી, તમે યુપીએસસીની વાત કરો। ત્યારે એમણે મને કહ્યું કે બેન સપના હંમેશા મોટા રાખો, હું રિક્ષા ચલાવું છું અને યુપીએસસીની જોડે જોડે તૈયારી કરું છું અને જોડે ભણું બી છું, અને મને નક્કી છે કે આ વખતે હું ક્રેક કરી લઈશ। તમે વિચાર કરો કે એક વ્યક્તિ પોતાના ઘરની જવાબદારી પણ લઈને બેઠો છે અને પોતાના સપનાની જવાબદારી પણ લઈને બેઠો છે। આ વાત મને એ રિક્ષાવાળા જોડેથી શીખવા મળી કે સપનાને બી જીવો અને જવાબદારીને બી જીવો। તમારું શું કહેવું છે આની ઉપર? મળું છું નાનકડા વિરામ બાદ, ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।

અનુપમ ખેર અને અમિતાભ બચ્ચન બંને જણા ઘણી બધી ફિલ્મો સાથે કરી. એમની એક યાદગાર ફિલ્મ હતી આખરી રસ્તા, જેમાં અમિતાભ બચ્ચનનો ડબલ રોલ હતો. પિતા અને પુત્ર બંનેની ભૂમિકા એમણે નિભાવી. અનુપમ ખેર અમિતાભના મિત્રની ભૂમિકામાં હતા. હવે મદ્રાસમાં એટલે કે અત્યારના ચેન્નઈમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. અનુપમ શૂટિંગ માટે એક કલાક લેટ પહોંચ્યા. મેકઅપ રૂમમાં એસી ચાલતું ન હતું. કાળ ઝાળ ગરમીમાં અનુપમ અકળાયા અને પ્રોડક્શન મેનેજરને ખખડાવી નાખ્યો. એમણે કહ્યું, મારો આજનો પહેલો સીન કોની સાથે છે? મેનેજરે કહ્યું, અમિતજી સાથે. અનુપમે કહ્યું કે ચાલો અમિતજીને મળી લઈએ, એમની સાથે વાત કરીએ. એ જ્યારે સેટ ઉપર જાય છે ત્યારે એમણે જોયું કે અમિતાભ બચ્ચન દાઢી મોછ વીક પેન્ટ શર્ટ કોટ બધાની સાથે તૈયાર બેઠા હતા. ઉપરથી શાલ ઓઢીને ખૂણામાં ખુરશીમાં બેસીને શાંતિથી પુસ્તક વાંચતા હતા. ઘણા એક્ટર્સની એવી આદત હોય છે કે સેટ ઉપર બીજું કામ ચાલતું હોય ત્યારે એમનું કામ ના હોય ત્યારે બુક વાંચે. અમિતજી ફિલ્મમાં ગેટઅપમાં તૈયાર થઈ કોટ ઉપર શાલ ઓઢીને વાંચતા હતા એટલે અમિતાભ બચ્ચનને જોઈ અનુપમ ખેરે પૂછ્યું, એસી કામ નહીં કર રહા હૈ ઓર આપ દાઢી મૂછ કોટ કંબલ યે સબ પહેન કે રખા આપકો ગરમી નહીં લગ રહી? આ વાત સાંભળી અમિતાભ બચ્ચને જવાબ આપ્યો, અનુપમ ગરમી કે બારે મેં સોચતા હું તો લગતી હૈ, નહીં સોચતા તો નહીં લગતી. કેટલી મોટી વાત કરી દીધી અમિતજી. બે યાર, ગરમીનો ત્રાસ પણ સરખો છે, ગરમી પણ સરખી છે, એસી પણ સરખું જ કામ નથી કર્યું અને એમાં પણ એપ્રિલ છે. તો આ પ્રકારના વાક્યો આપણે ઉનાળામાં કેટલા કાને પડે કે બહુ ગરમી છે, નથી સહન થતું, ગરમી ગરમી કહેવાથી ગરમી ઓછી નથી થઈ જતી. આ પ્રસંગમાં અનુપમ ખેર એવું શીખ્યા કે સમયને કેવી રીતે રિએક્ટ આપવો ને અને કામ પ્રત્યે કેવું ડેડિકેશન કરવું એ આ માણસ જોડેથી શીખવા જેવું છે. આ વાત આપણે પણ એપ્લાય કરવા જેવી છે. લાઈફની દરેક એવી સિચ્યુએશનમાં જે આપણને અનુકૂળ વાતાવરણ ન મળે ને અને બધું જ પ્રતિકૂળ હોય ત્યારે. લાઈફ એવી દરેક વસ્તુ જે આપણને દુઃખ આપતી હોય, દર્દ આપતી હોય, જીવનમાં કોઈ આવી ઘટના બની ગઈ હોય જેણે આપણને ઘા આપ્યો હોય, બધા જેમાં જેટલું યાદ કરીએ એટલું આપણને વધારે હેરાન કરશે. પેલું નથી કહેતા, દર્દ કે બારે મેં સોચોગે તો લગેગા, નહીં સોચોગે તો નહીં લગેગા.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: હરે

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર

0: પેનલ ની.
1: મેં કીધું વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.